નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

एक વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને એ સાધના કરી રહ્યું છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા અને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી. આ તે કેવો અન્યાય!

હજી ત્રણ જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા પેલા યુવાન પાસે. પેલા યુવાન ને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जिसने गोविंद यो बताए। गुरु ए तो परम आदरणीय अने वंदनीय होय छे। जूना जमाना मा राजा महाराजाओ राजगुरुनी सलाह सूचन प्रमाणे राजकाज संभाळता। गुरुनी गादी पण अलग अने सन्मान जळवाय ते रीते राखवामां आवती। आम जो गुरु पोतानी गुरुता जाळवी राखे तो समाज सन्मानी અને શિષ્યો પણ ઉત્તમ પેદા થાય। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભક્તિ સંગીત। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चितं विष्णे भुवनं विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित्प्रसादे प्रथम यत्स्वी। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંનેમાંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંનેમાંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મને કોકા કોક ને માર નાખું રોજ રોજ ત્યારે ખબર આવે
1: ખરું હું
2: એક વાર્તા એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા એટલી બધી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો તમે આવ્યા મારી પાસે મને આટલી બધી વાતો કરી પણ મને ક્ષમા કરજો મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ ખબર છે શું કરીએ છીએ બુદ્ધ કે પણ તમે ગાળો દો છો હું લઉં તો ને તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો 10 વર્ષ પહેલા તમારા માં જરૂર હતી પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી હું કોઈની ગાળો લેતો નથી કોઈની પ્રશંસા લેતો નથી તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે આ અત્યારે નાનાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે બીજાથી સંચાલિત થાય છે પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો એનો ગ્રહણ કરો તો જ આવી પ્રતિક્રિયા આવે એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કાંઈ ન થાય
2: એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ
3: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM

0: રે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસ

0: પાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ. ગીતામૃતમના આ પ્રસારણમાં આપણે સૌ શ્રીમદ ભગવદ્ ગીતાને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ગહન ઊંડાણમાં જવાનો, એના અધ્યાત્મ તત્વને પામવાનો કે કોઈ મહાત્માઓ, મહર્ષિઓ, મહાવિદ્વાનોએ એને જે રીતે અર્થઘટન કર્યો છે એ અર્થઘટનને પામવાનો એવો આપણો આશય નથી. આપણે તો સાધારણમાં સાધારણ મનુષ્ય પણ ગીતાના ભાવને સમજી શકે એ રીતે ગીતાને સમજવાનો અને બીજા શબ્દોમાં કહું તો ગીતાને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પામવું અને માપવું બેમાં મ અને પ છે. માપવું, કોઈ ઉત્તમ વસ્તુ આપણે લેવા ગયા હોઈએ, માનો કે અમૃત પ્રવાહી સ્વરૂપમાં છે અને આપણે જઈને કહીએ કે મને એક લીટર અમૃત આપો. દૂધ તો લઈએ જ છીએ ને, દૂધ અમૃત જ છે, તેને માપ્યું કહેવાય. પામવાની વાત જુદી છે. પામ્યા ત્યારે જ કહેવાય કે જ્યારે એને આપણે આપણી અનુભૂતિને ગમ્ય બનાવીએ. આપણે ગીતાને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક જગ્યાએ એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે, મારા ખ્યાલથી કાકા કાલેલકરે આપેલું છે. માનો કે કોઈ શિક્ષક અધ્યાપક પોતાના બે વિદ્યાર્થીઓને એમ કહે કે આ ગામની બહાર એક સરસ મજાનો આંબાનો બગીચો છે, કેરીઓના ઝાડ છે, ત્યાં આંબાના ઝાડ છે, આમ્ર વૃક્ષો છે જુદી જુદી જાતના, તમે જાઓ અને એનો અભ્યાસ કરી આવો. બંને એ દિવસ નક્કી કર્યા અને એક પછી એક ઉપડ્યા. પહેલો ગયો, સાથે લેપટોપ લીધું, બીજા માપવાના સાધનો લીધા, ગયો, દરવાજો ખટખટાયો, માળીએ ખોલ્યો, અંદર ગયો અને તરત જ એણે પૂછવા માંડ્યું કે માળીભાઈ, આપણો આ બગીચો કેટલા વીઘાનો છે, કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, એમાં કેટલા ઝાડ છે, આ ઝાડ છે વૃક્ષો, એની અંદર આફૂસના કેટલા, કેસરના કેટલા, દેશી કેરીના કેટલા. જવાબ મેળવતો જાય ને લખતો જાય. આપણો પાક કેવો ઉતરે છે, છેલ્લા 3 વર્ષની અંદર વધારે ઉતર્યો છે કે ઓછો ઉતર્યો છે, ગયા વર્ષે કેટલો હતો, એના આવતા વર્ષે, એના આગલા વર્ષે કેટલો હતો અને આ વર્ષે કેટલો છે, તો આપણે કંઈ નફામાં વધારો કર્યો કે કેમ, આ બગીચાને મેન્ટેન કરવામાં આપણને ખર્ચો કેટલો થાય છે, આ બધું વિવરણ એણે લખ્યું. એના સરસ મજાના વર્ગીકરણ કર્યા. આ વર્ગીકરણને અંતે એની અંદરથી નફા તોટાનો હિસાબ કાઢ્યો, સરસ મજાનો અભ્યાસ કર્યો એણે અને પાછો આવ્યો. બીજો ગયો, એણે દરવાજો ખોલ્યો, બરોબર ગરમીની અંદર ધોમધખતા તાપમાં ગયો હતો, જેવો દરવાજો ખુલ્યો કે અંદરથી એક સરસ મજાની સુગંધિત હવા, ઠંડી એની લહેકી આવી અને કે વાહ શું મજા છે. અંદર ગયો, માળી કહે છે બોલો સાહેબ શું પાણી માણી લાવું, તમે કહો. એક સાહેબ આવ્યા હતા એ મારી પાસેથી બધું લખીને ગયા છે, એટલે કે ભલે લખીને ગયા બી સરસ ઠંડકવાળા આંબા નીચે મને બેસવા દે, પાણી પાણી લઈ આવ. અંબાની નીચે બેઠો, ઠંડક આવે છે, આંબે મોર બેસી ગયો છે, એની સુગંધ આવે છે, દૂરથી કોયલ ટૌકા

કરે છે, સંગીત સંભળાય છે, અને આ બધાની વચ્ચે એક કેરી નીચે પડે છે, શાક પાકેલી. પેલો માળી ચાકુ લઈ આવે છે અને આ શાકમાંથી એને કાપી કાપીને કેરીના ચીરાઓ આપે છે, ખાય છે. આનંદ થઈ ગયો ભાઈ, મજા આવી ગઈ. એણે પોતાના અધ્યયનમાં લખ્યું કે પૃથ્વી ઉપર જો ક્યાંય સ્વર્ગ હોય તો અહીંયા છે. અહીંયા મારી પાંચે ઇન્દ્રિયોને આનંદ મળ્યો છે. એક જણ આ આંબાના બગીચાને માપવા ગયો, બીજો આંબાના બગીચાને પામવા ગયો. આ માપવું અને પામવું એ બેની વચ્ચે આપણે ચાલી રહ્યા છીએ. ગીતામાં શું લખ્યું છે એનું વિવરણ કરીએ, આટલા અધ્યાય છે, આ અધ્યાયના આટલા આટલા નામ છે, એની અંદર આ આ વિષયો આવે છે, એની સમજૂતી આપણે આપીએ, અને ગીતાનો એકાદો પણ શ્લોક એ આપણા જીવનમાં ઉતરી જાય, જો ઉતરી જાય તો આપણે ગીતાને પામ્યા કહેવાઈએ, નહીં તો માપનારા તો ઘણા છે. તો આપણો આજે પ્રયત્ન છે અત્યારે આ ગીતામૃતમ દ્વારા એ ગીતાને પામવાનો પ્રયત્ન છે. એમ કહું કે ગીતાના ઉપદેશને પામવાનો પ્રયત્ન છે તો હું સંપૂર્ણપણે સાચો નથી. ગીતાકારે ઉપદેશ આપવો નથી, ઉપદેશ તો મૂઢ લોકોને અપાય. અર્જુન કે મૂઢ હતો, ઉપદેશ છે એમ નથી, સંસારની સમજણ છે. અને સમજણ અંદર ઉતરે એ જરૂરી છે, એ માટેનો પ્રયત્ન ચાલે છે. અને એ ક્રમથી આપણે ચાલતા ચાલતા ચાલતા ગીતાને પામવાનો પ્રયત્ન કરતા કરતા, ગીતાને સમજવાનો પ્રયત્ન કરતા કરતા દસમા અધ્યાયના વિભૂતિ યોગ સુધી પહોંચ્યા છે. ઈશ્વર જ સર્વસ્વ છે, ઈશ્વર વિના કોઈ જગ્યા જ નથી, એના વિના કોઈ તણખલું છે નહીં. સર્વનો પ્રભાવ અને પ્રલય એ એક તત્વ છે અને આપણે એનો જ અંશ માત્ર છીએ. એની સમજણ જો આવે તો સંસારને સમજી લેવાય, તો પછી સંસાર દુઃખદાયક ના રહે. આ જ વાત અત્યાર સુધી આપણને સમજાવી છે. અર્જુન સમજ્યો છે, અર્જુન અત્યાર સુધી જે કંઈ કહેવાયું છે એને પામ્યો છે, અને એ પામ્યા પછી એ આર્દ્ર થઈ ગયો છે. સમજણ આવે એટલે આર્દ્ર થાય. બુદ્ધિનું કામ કઠિનતા કઠોરતા લાવવાનું હોય, પણ હૃદયનું કામ આર્દ્રતા લાવવાનું હોય, સ્નિગ્ધતા લાવવાનું હોય. અને એ અર્જુનને પ્રાપ્ત થયું છે, એટલે આટલે સુધી આવ્યા પછી અર્જુન સીધો સ્તુતિ કરવા માંડે છે, વિનંતી કરવા માંડે છે, પ્રાર્થના કરવા માંડે છે કે હે પ્રભુ. અત્યાર સુધી એની પાસે પ્રશ્નો હતા, હવે પ્રશ્નો નથી, હવે પ્રશ્નો નથી એની પાસે. હવે જિજ્ઞાસા રજૂ કરવાની, તર્કબદ્ધ જવાબો મેળવવાના એવી એને અપેક્ષા જ નથી. તર્ક શૂન્ય થઈ જવાની વાત નથી, પણ તર્કાધારિત થવાની વાત જો હોય તો એમાંથી મુક્ત થઈ ગયો છે અર્જુન. હવે સ્વીકારની ભૂમિકા ઉપર આવી ગયો છે, અને સ્વીકારની ભૂમિ ઉપર આવ્યા પછી એને થાય છે કે આ ઈશ્વર, એની અંદરથી આ સકળ સૃષ્ટિનું સર્જન થયું, તો ઈશ્વરની વિભૂતિઓ અહીંયા વ્યાપ્ત હશે ને. ઈશ્વર વડે જ સમસ્ત જગત વ્યાપ્ત છે, સ્વીકારી લીધું. તો જરા જોઉં તો ખરા કે ઈશ્વરની વિભૂતિ ક્યાં ક્યાં છે, ઈશ્વર સ્વસ્વરૂપે ક્યાં વિદ્યમાન છે. ઈશ્વર તો દેખાવાનો જ નથી, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. અણોરણીયાન મહતો મહીયાન, અણુથી એ અણુ છે, એને ક્યાં તમે જોઈ શકવાના છો, પણ જોવો છે તો એની વિભૂતિઓને જુઓ.

ઈશ્વરના પ્રગટ અંશ કેટલીક જગ્યાએ તમને જોવા મળશે. બધું જ ઈશ્વરના અંશ રૂપ હોવા છતાં પ્રગટ રૂપે અહીંયા ઈશ્વરત્વ છે એમ આપણે કહી શકીએ એવી ઈશ્વરની વિભૂતિઓ. તમે હે ભગવાન જે કઈ મને કહી રહ્યા છો એ મારા હૃદયને સ્પર્શે છે અને એટલે મને એનાથી ધરવ થતો નથી, તૃપ્તિ નથી થતી. અમૃત પીવામાં તૃપ્તિ ના થાય, હજુ એમ થાય કે જરા લઈએ, તૃષા કાયમ રહે, પીવાની ઈચ્છા થાય, અમૃત પાન કરવાની. અહીંયા તો કાનથી અમૃત પાન કરે છે. એટલે એને છેલ્લે એમ કહ્યું હતું કે વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂય કથય તૃપ્તિર્હિ શૃણવતો નાસ્તિ મે મૃતમ. આપણે જોયું તું છેલ્લે, આજે અમૃત તમે મને પાન કરાવી રહ્યા છો. ક્યાંથી પાન કરાવે છે? કાનથી પાન કરાવે છે. કાન પીએ છે, જો કેટલો સરસ મજાનો અલંકાર છે. કાનથી પીવાની વાત છે, મોઢેથી નહીં. મોઢેથી પીએ તો પેટમાં જાય, કાનથી પીએ એ બુદ્ધિમાં ને હૃદયમાં જાય. એ કહે છે કે આ અમૃત જ છે. આ અમૃતનું પાન કરતા કરતા એટલે શૃણવતો નાસ્તિ તૃપ્તિ, મારી તરસ છીપતી નથી. હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ આ અમૃત રસનું હું પાન કર્યા કરું. ખાલી પેટ ભરવાનું હોત તો ભરાઈ જાત. મને તૃપ્તિ થતી નથી. કહો, હજુ કહો, હજુ કહો, હું સાંભળતો જાઉં, તમે કહેતા જાઓ. ભૂયા કથાયા, મને કહો, વારંવાર કહો. ભૂયા કથાયા, કેવી રીતે કહો? અત્યાર સુધી કહ્યું સંક્ષેપમાં, હવે મને કહો વિસ્તરેણ. આત્મનઃ યોગમ વિભૂતિમ ચ હે જનાર્દન, મને તમે વિસ્તરેણ, વિસ્તારથી, આમ સંક્ષેપમાં નહીં, વિસ્તારથી બરોબર મારા મનમાં ઉતરી રહ્યું છે હવે, તો તમે મને વિસ્તારપૂર્વક આ કહો. આત્મનઃ યોગમ આત્મનઃ વિભૂતિમ ચ, તમારો યોગ, તમારી યોગ શક્તિ, તમારું ચૈતન્યપણું, તમારી સાથે મારે જોડાવાનું છે. તો આપણો યોગ અને તમારી વિભૂતિઓ, એને જેમ જેમ હું સાંભળતો જઈશ તેમ તેમ મને વધારે રસ પડતો જશે. રસ વિના ના ચાલે. જ્ઞાન તો પરુષ છે, આ પરુષત્વની અંદરથી હવે બહાર આવવાની. પરુષત્વ શબ્દ બોલું છું, પુરુષત્વ નહીં. પરુષ એટલે કઠોર, ખરબચડું. જ્ઞાન પરુષ હોય, ભક્તિ રસાત્મક હોય, બુદ્ધિ પરુષ હોય, હૃદય આર્દ્ર હોય. એટલે આ સ્તુતિ એ પ્રકારની છે. એણે કહ્યું કે મને તો તમે કહો, હવે તો હું આ સાંભળવા માટે બિલકુલ તૈયાર થઈ ગયો છું. મારા કાન આમ તૃપ્ત થતા નથી. તમારી વિભૂતિઓ વિશે તમે મને કહો. હવે કૃષ્ણ શું કરશે? અહીંયા જિજ્ઞાસા નથી, અહીંયા તો પ્રાર્થના છે. અને પ્રાર્થના છે એટલે જવાબ આપવાની શરૂઆત કરે છે કૃષ્ણ. હંત, હંતથી શરૂઆત થાય છે. હંત એટલે આમ તો થાય, હા બરોબર છે, પણ આશ્ચર્યકારક ઉદ્ગાર છે.

O-N हंत हंत ते कथयिष्यामि दिव्याह्यात्मविभूतयः प्राधान्यतः श्रेष्ठ नास्त्यंतो विस्तरस्य मे। एक बात समझी ले पहली के हूँ तने कहीश कथयिष्यामि એટલે કહીશ, પણ એટલું જ છે એમ ના માનતો, કેટલું કહીશું, કેટલું કહી શકીશ, જ્યારે સમસ્ત બ્રહ્માંડ ના સર્જનની વાત કરવી હોય કે પ્રલયની વાત કરવી હોય તો હું તને કેટલું કહી શકીશ। નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય મે, મારા વિસ્તારનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી, એટલે હું જે કહીશ તે અધૂરું જ રહેશે। જે થોડું ઘણું સમજાવી શકાય એટલું હું તને કહું છું। મારા વિસ્તારનો પાર પામવો મુશ્કેલ છે, પાર પામી શકાય જ નહીં। ક્યારે પાર પામી શકાય? જ્યારે પાર હોય, જ્યારે અંત હોય ત્યારે અંતને પામી શકાય। અંત ત્યારે હોય કે જ્યારે આરંભ હોય। તો મારા વિસ્તારનો ના અંત છે ના આરંભ છે, સંપૂર્ણપણે તું એને પામી શકીશ તો સંપૂર્ણપણે જોતા શીખવું પડશે। સાદો દાખલો લઈએ, એક વર્તુળ હોય, આપણે એક વર્તુળ દોર્યું છે, તો એ વર્તુળનો છેડો ક્યાં, વર્તુળની શરૂઆત ક્યાંથી, વર્તુળનો અંત ક્યાં? એક ગોળાકાર રેખા છે એમ કહીએ તો એ રેખાનો આરંભ હોય ને અંત હોય। અહીંયા ક્યાં છે? અહીંયા ના આરંભ છે ને અંત છે, તો એને સંપૂર્ણપણે પામવા માટે એ આખા વર્તુળને જ જોવું પડે, એને આરંભ કે અંત ના હોય, વર્તુળનો છેડો ના હોય। એમ મારા વિસ્તારનો અંત નથી એ તું સમજ, સૌથી પહેલી વાત છે। હું તને કહીશ, કથયિષ્યામિ, તે મને વાત કરી છે કે તારે આ જોવું છે, સમજવું છે, તો હું તને કહીશ। હંત તે કથયિષ્યામિ, અરે હા હું તને કહીશ। હંત બહુ વિશિષ્ટ શબ્દ છે સંસ્કૃતમાં। કથયિષ્યામિ શું કહીશ? દિવ્યાહી આત્મ વિભૂતયઃ, મારી દિવ્ય વિભૂતિઓ જે છે એ બાબતે હું તને કહીશ, કહું છું। હવે પછી આગળ એ મારે કહેવાની શરૂઆત કરવાની છે, પણ કઈ કહી શકીશ? પ્રાધાન્યતઃ, મુખ્ય મુખ્ય મુખ્ય મુખ્ય, પ્રધાન પ્રધાન, બધું નહીં કહી શકું, બધું કેવું મુશ્કેલ છે, કારણ કે બધા મારા વિસ્તારનો કોઈ અંત નથી। આ જ મોટામાં મોટી વાત છે કે ઈશ્વરની સ્થૂળ વિભૂતિઓ ને કારણે, ના દ્વારા આપણે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રયત્ન આપણો ખોટો પડે, કારણ કે એની વિભૂતિમત્વનો અંત નથી, છેડો નથી, પાર નથી। તમે એનાથી પાર ન પામી શકો, એને સંપૂર્ણપણે પામી શકો, તો સંપૂર્ણપણે પામવાની તારે ઈચ્છા કરવાની છે। હું તને અત્યારે કહું છું તે મારી જે દિવ્ય વિભૂતિઓ છે, દિવ્ય વિભૂતિઓ શબ્દ વાપર્યો છે, એ તને કહીશ, પણ પ્રાધાન્યતા, મુખ્ય મુખ્ય જે વિભૂતિઓ છે તે હું તને કહીશ, બાકી તારે કલ્પવી પડે, કારણ કે જે મારો વિસ્તાર છે, મારા વિભૂતિમત્વનો વિસ્તાર છે, મારા હોવાપણાનો વિસ્તાર છે, એ વિસ્તાર એવો છે કે જેને કોઈ અંત નથી, જેનો કોઈ છેડો નથી, એટલે નહીં પામી શકાય એ રીતે। તો જે હું વાત કરીશ તો ખંડ ખંડ થઈ જશે, અને અખંડની વાત

તારે સમજવાની છે. કારણ અંત નથી, એનું કારણ શું? તો 20મા શ્લોકમાં કહે છે કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમ આદિશ્ચ મધ્યંચ ભૂતાનામ અંત એવ ચ. આ જે ભૂતની વાત કરવાની છે એનો આદિ પણ હું છું, એનો મધ્ય પણ હું છું, એનો અંત પણ હું છું. દુન્યવી વસ્તુઓમાં આ બધું ના બને. દુન્યવી વસ્તુનો આદિ મધ્ય અંત એક જ હોય એવું સાધારણ રીતે બને નહીં. પણ જે કંઈ ઉત્પન્ન થયેલું તને અહીંયા દુનિયામાં દેખાય છે તે સર્વ કંઈનો આરંભ મધ્ય કે અંત બધું જ હું છું. એટલે સર્વાત્મ ભાવથી તારે મને જોવો પડે. પેલી આગળ વાત કરી ને આપણે કે વર્તુળનો છેડો ના હોય, એનો આદિ ના હોય, એનો મધ્ય ના હોય, એનો અંત ના હોય, એને સમગ્રપણે આપણે પામવું પડે, જોવું પડે સમગ્રપણે. એ તારે જોવું પડે. તું છે એ તો મધ્યમાં છે. તને તારો અંત, તારો મધ્ય, તારો આદિ ક્યાં ખબર છે? જેને તું મૃત્યુને અંત સમજે તો એ તો અંત છે જ નહીં. જો જન્મને આદિ સમજે તો એ પણ છે નહીં. બે બાજુ અવ્યક્ત છે પણ છે. અને જે છે તે જો સમજે તો તે મારું અસ્તિત્વ છે, તે હું છું. કારણ કે અહમ આત્મા સર્વભૂતાશય સ્થિતઃ, બધા ભૂત માત્રના અંતઃકરણમાં અંદર હૃદયમાં રહેલો આત્મા જે કહેવાય તે હું છું. હું છું એટલે સમગ્રપણે તારે જોવું પડે, સમગ્રનું ચિંતન, ખંડ ખંડ. આટલી જ વાત માત્ર અહીંયા ગીતામાં ઈશ્વર માટે કહેવાય છે, એટલી પર્યાપ્ત નથી. સંપૂર્ણ આપણું હિન્દુ ચિંતન કે ભારતીય ચિંતન એ સમગ્રતામાં માને છે. ખંડ ખંડ સહ કશામાં માનતું નથી. સમગ્રપણે એને આપણે સ્વીકારવું પડે એ એની વિશેષતા છે. આ પણ સમગ્રતાની વાત કરે છે. અહમ આત્મા સર્વભૂતાશય સ્થિતઃ, બધા ભૂત જે કંઈ ઉત્પન્ન થયેલ વસ્તુઓ છે એના અંદર રહેલો અહમ આત્મા, હું આત્મા છું. તમે એને જે નામ આપવું હોય ભલે ના આપો, એમાં જે ચૈતન્ય છે એ કહો. પણ સંબોધન સરસ કર્યું છે અહીંયા અર્જુનને સંબોધન કર્યું છે. હે ગુડાકેશ, ગુડાકેશ, ગુડાકા એટલે નિદ્રા, ઊંઘ. આમ તો માણસ દરરોજ જ્યારે ઊંઘી જાય છે ત્યારે એક અર્થમાં, સમગ્ર અર્થમાં નથી પણ એક અર્થમાં એ મરી જ જાય છે અને પાછો જાગે જ સવારે, એટલે પાછા દુનિયા સાથે જોડાય છે. ઊંઘી જાય છે ત્યારે પાછો જે દુનિયાની સાથે હતો એનાથી જુદો થઈને કંઈ નવું નવું સપનામાં જોયા કરે છે. જો સપના આવતા હોય તો, ના આવતા હોય તો સંપૂર્ણપણે એ અલિપ્ત થઈ ગયો છે. આવું હોય છે, ઊંઘમાં હોય છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, આવું નરસિંહ મહેતાએ કહ્યું છે. જાગીને જોઉં તો એટલે એ તો એમ કહે છે કે આપણે જે છીએ ને જ્યાં છીએ ત્યાં ઊંઘમાં જ છીએ, નિદ્રામાં જ છીએ, જડતામાં જ છીએ, અજ્ઞાનમાં જ છીએ, ઊંઘમાં છીએ. અને ઊંઘમાં જે જોયું તે કશું સાચું હોતું નથી. ઊંઘમાં જોયું કે આપણે તો સરસ મજાના સુંદર સરોવરની અંદર તરવા માંડ્યા છીએ અને મજા આવે છે. જાગીએ તારે ખબર પડે કે આપણે પલંગમાં પડ્યા છીએ. તો પેલું સરોવર સાચું કે પલંગ સાચો? આપણે માત્ર એટલી વાત કરીએ તો પલંગ સાચો દેખાય છે, પેલું ખોટું હતું. પણ જ્યારે તે દેખાતું હતું ત્યારે તો તેનો આનંદ લેતા હતા, તેની મજા લેતા હતા. એ જ રીતે સમસ્ત સંસાર આપણે બધા ઊંઘમાં ઊંઘમાં જ છીએ. એ ઊંઘ ઉપર આપણે વિજય મેળવ્યો નથી, સાદી ઊંઘ ઉપર નહીં. બે એક દિવસ જાગ્યા, બીજા દિવસ જાગ્યા, પછી ત્રીજા દિવસે કામ કરતી વખતે ઊંઘ આયા કરે. આપણે ગાડી લઈને નીકળ્યા

0: હોય અને ડ્રાઈવર ને એક રાત જગાડી હોય તો બીજી રાત આપણે એને કેવું પડે કે ઊંઘી જા? જરૂર પડે વિશ્રાંતિ ની. તો આ શું કે છે કે તું તો ઊંઘ ને જીતી લીધી છે એવો માણસ છે, નિદ્રા ને જીતી લીધી છે. એક દિવસ શું, આમ સાદો અર્થ કરવા જઈએ તો એવો થાય કે એક રાત શું કરવા, ગમે એટલી રાત ચાલે ને, એને ઊંઘવાની જરૂર જ નથી. ઊંઘ વિશ્રાંતિ આપે છે એ વાત જ ખોટી છે. એને નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે, આપણે સામાન્ય માણસ નથી મેળવી શકતા. એને પોતાની નિદ્રા ઉપર, પોતાની જડતા ઉપર વિજય મેળવી લીધો છે. એટલા માટે એના માટે શબ્દ વાપર્યો ગુડાકેશ. આજે ઊંઘમાં નરસિંહ મહેતાએ જે ઊંઘ કહી તે જાગીને જોઉં તો આ જાગેલો જ રહેશે કાયમ માટે. તો હે ગુડાકેશ, હે નિદ્રાને જીતનાર અર્જુન, યાદ રાખજે કે પેલી ખંડ ખંડ જોવાની વાત તું કરતો હોય, મારી વિભૂતિઓને જોવાની વાત કરતો હોય તો એ વાત અધૂરી રહેશે, કારણ કે સંપૂર્ણપણે સમગ્રપણે તારે જોતા શીખવું જોઈશે. સર્વ ભૂતાશય સ્થિતઃ, બધા ભૂત માત્રના હૃદયમાં હું રહેલો છું, અને એટલે સર્વ મારા મય છે. અહમ આદિશ્ચ મધ્યંચ ભૂતમા ભૂતાનામ અંત એવ ચ. આ સર્વે ભૂત માત્રનો આદિ મધ્ય અંત એ બધું હું જ છું. એટલે એક જોઈશ તો ખંડ જોઈશ, ખંડ ખંડ શાહ ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં આપણે ખંડ ખંડ શાહ જોવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે ઈશ્વરને સમજી કે પામી શકતા નથી, કારણ કે આપણે ઊંઘમાં જ છીએ. સરસ મજાનો શ્લોક એણે અને ગુડાકેશ નામનું સંબોધન કર્યા પછી તો આ વાતને વધારે સ્પષ્ટ કરી દીધી કે હે ગુડાકેશ, આગળ કહ્યું તું કે મારા વિભૂતિમત્વના વિસ્તારનો કોઈ અંત નથી. તો કેવી રીતે નથી? આવી રીતે નથી કે તું જે કઈ જોતો હશે, ભૂત માત્ર જે છે એ ભૂત માત્રનો આદિ મધ્ય અંત એ બધું જ હું છું. બધાના હૃદયમાં જે રહેલું છે તે હું છું. એટલે એને સમજવાનો પ્રયત્ન કર અને પછી વિભૂતિમત્વની વાત થાય. આપણે આ જોતા જોતા દસમા અધ્યાયના વીસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ. ભગવાન કૃષ્ણએ પોતાની વિભૂતિઓનું વર્ણન શરૂ કરવાનું છે, પણ એ કરતા પહેલા જે ભૂમિકા બાંધી છે 19મા અને 20મા શ્લોકમાં, એ ભૂમિકા આપણે સમજી છે, એ સમજીએ તો પછીનું સમજવું સરળ થઈ પડશે, કારણ કે વિભૂતિઓની વાત કર્યા પછી પણ એ ઈશ્વર અનંત રહેશે. ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

લઉં પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે એઆર, આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી ભાષામાં સુંદર મજાની ગુજરાતી સાહિત્યની રચનાઓને, નવલિકા, નવલકથા તો ક્યારેક વાર્તાઓ, લોકકથાઓ અને લોક સંસ્કૃતિ સમાજનું દર્પણ દર્શાવનારી કેટલીક ઉત્તમ કૃતિઓને. આ બધી રચનાઓ થકી આપણને સુંદર મજાના જીવનના ક્યારેક પ્રતિબિંબ સાંભળવા મળે છે તો ક્યારેક આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓ અથવા પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવનને આગળ વધારી શકાય તેનો આનંદ પણ મળે છે. ક્યારેક આ વાર્તાઓ એ જીવંત હોય છે, ક્યારેક કાલ્પનિક, પરંતુ આ સુંદર સાહિત્યની રચનાઓ જે ગુજરાતીમાં અનુવાદિત થઈ હોય અને આપણા સૌના માણવા માટે હોય તો રેડિયો પાલનપુર આપ સૌ સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આજે વાત કરવી છે મારે શાશ્વત ભારતીય નવલકથા અને જેનું નામ છે અવસર ચૂક. મૂળ એના લેખક એ આસામના લક્ષ્મીનંદન બોરા છે, પરંતુ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. નવચેતન સામયિકના જૂનના અંકમાં આ વાર્તા પ્રદર્શિત એટલે કે પ્રકાશિત થઈ છે. તો આવો શરૂઆત કરીએ અવસર ચૂક વાર્તાની. વાસંતીના ઘેર પરમ દિવસે એક માણસ આવ્યો હતો, એના ભાઈને મળવા માંગતો હતો. ગમે એવો માણસ હતો, કોણ હશે, ક્યાંનો હશે પૂછાય પણ નહીં ને. માં અને ભાભી કેવું એ માની બેસે, આવા બધા જ વિચારો વાસંતીએ કર્યા. સાયકલ પર આવે એમ આજે પાછો આવ્યો અને સાથ કરવા લાગ્યો. ઘેર કોણ છે, ભોગરામ છે કે નહીં? વાસંતી બહાર નીકળી અને જવાબ આપ્યો, ભાઈ તો નથી, કશું કામ હતું, આવો ને અંદર. એ અંદર આવ્યો અને વાસંતીએ સંકોચ છોડીને વાત કરવા માંડી. ઠીક ઠીક વાતો થઈ અને આજે પહેલી જ વાર વાસંતીએ તેના મોંએ પોતાના રૂપની પ્રશંસા પણ સાંભળી હતી. એ શરમાઈ ગઈ અને પછી એ તો ભાઈને આપવા માટે એક કાગળ અને 5 રૂપિયા દઈ અને જતો રહ્યો. કહેતો ગયો કે પરમ દિવસે આવીને દવાઓ લઈ જશે. અચ્છા, તો એ ભાઈ પાસેથી દવાઓ ખરીદવા આવ્યો હતો અને પરમ દિવસે આવશે.

પરમ દિવસે પાછો એ ભાઈ આવશે. આ વાત વાસંતીના મનમાં એકદમ ગુમરાઈ રહી હતી. તે દિવસે વાસંતી એટલે કે પરમ દિવસ આવ્યો ત્યારે જરાક બની ઠનીને એની રાહ જોવા લાગી. ના, નવા કપડાં તો ન પહેર્યા, પરંતુ સજી ચોક્કસ હતી. ક્યાંક ભાભીને વહેમ પડી જાય તો. અને ભાઈ આવ્યો, તેના ભાઈને મળ્યો અને એમની વાતો પરથી ભાભી અને વાસંતીને જણાયું કે એનું નામ ધનંજય છે અને એ પાભશીલામાં જ રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં અવસરચૂક શાશ્વત ભારતીય નવલકથા, જેના મૂળ લેખક આસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. વાસંતીની વૃદ્ધ માતા હંમેશા બીમાર રહેતી, વળી એની આંખો સાવ નબળી પડી ગઈ હતી. એકવાર તો બહાર ગઈ અને રસ્તામાં એની માં પડી ગઈ હતી. આખરે નક્કી કરવામાં આવ્યું કે માના આંખના મોતિયા ઉતરાવવા પડશે. એ માટે ભોગરામ માતાને બળદગાડામાં બેસાડીને શહેરની હોસ્પિટલમાં જવા નીકળ્યો. ધનંજય એની સાથે ગયો. હોસ્પિટલમાં મોતિયા

નું ઓપરેશન થયું ને 4 દિવસ ત્યાં રહેવાનું થયું. ભોગરામ તો વેપારી માણસ, એ 4 દિવસ ધનંજય વૃદ્ધાની સાથે એટલે કે વાસંતીની મા સાથે રહ્યો. આ બધી ઘટનાઓ જોઈને વાસંતી વિચારતી કે ધનંજય કેટલો બધો પરોપકારી છે, કેવો ભલો માણસ છે. માજી એટલે કે વાસંતીની બા ઘરે આવ્યા તે પછી પણ એમની ખબર તે પૂછવા આવતો રહ્યો. પરિણામે એ ઘરનો સૌથી પ્રીતિપાત્ર વ્યક્તિ બની ગયો. બા તો ત્યાં સુધી કહેતા કે કોઈક જન્મમાં એ મારો દીકરો હશે. અને એક દિવસ વાસંતીએ પૂછી લીધું, તમને બીજાઓના કામ કરવામાં આનંદ આવે છે, સુખ મળે છે, તમે કેટલા સારા છો? ધનંજયે આટલું જ જવાબમાં કહ્યું, માણસે બધા કામ પોતાના સુખ માટે ન કરવા જોઈએ. થોડાક કામ પારકાને ખાતર કરવાનું મેં શીખ્યું છે મારા માતા પિતા પાસેથી. અને આ વાત આપણા સૌ માટે પણ અગત્યની છે. બધા જ કામ કંઈક ના કંઈક ઉદ્દેશ્યથી અથવા કંઈક મેળવવા જ ન હોય, ક્યારેક કોઈક કામ બીજાના માટે અમસ્તા પણ કરવાના હોય. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તેની માતાએ કહ્યું હતું કે હવે હું તારા લગ્ન જોઈને નિરાંતે મરીશ. વળતે દિવસે વહેલી સવારમાં જ નાહી ધોઈને એ કપડાં ધોવા માટે ઘાટ પર ગઈ હતી અને ભાઈની દીકરી માલચને પણ તે સાથે લઈ ગઈ હતી. મોડે સુધી તે પાછી ન આવી અને થોડા સમય પછી માલચ એકલી જ ઘરે આવી એટલે એની માતાએ તેને પૂછ્યું કે ફઈ ક્યાં ગયા. માલચે જવાબ આપ્યો કે એ તો કોઈ ઘાટ પર પપ્પાના ડૉક્ટર મિત્ર સાથે હસી હસીને વાતો કરે છે અને એની ફોઈને તું જ કહીને બોલાવતી હતી. વાસંતી આખરે ઘરે આવી અને ભાભી તરુલતા મરકમાં બોલી, ઘાટ પરથી પાછા આવતા આટલી વાર કા લાગી? હું બધું સમજું છું વાસંતી. તરુલતા સમજતી હતી કે નણંદનો પગ લપસી રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં આસામની નવલકથા અવસર ચૂક, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને જેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. તરુલતાને સમજણ હતી આ બધી, પણ એને એ વખતે કશું જ ન કહ્યું, છોકરીને સાવધાન પણ ન કર્યું. પરંતુ ઘાટ પર તો દરરોજ સમય થવા લાગ્યો અને એટલે એણે આખરે એની સાસુને તેના નણંદની આ વાત કહી. વાસંતીની માએ એને ઠપકો આપ્યો અને કહ્યું, વાતે અને ઘાટે આ મજાણે આદમી સાથે વાતો ન કરાય. પણ વાતો તો થતી જ રહી. માએ ફરી વાર એને ઠપકો આપ્યો અને કહ્યું, હમણાં ને હમણાં તું મામાના ઘરે થોડો સમય જતી રહે. પરંતુ વાસંતીએ ધડહાર ઇનકાર કરી દીધો. સમય વીતતો રહ્યો અને એ દરમિયાન ભાઈ બહુગ્રામની આર્થિક સ્થિતિ બગડવા લાગી. ગામ સુધી પાક્કો રોડ બની ગયો, બસો દોડવા લાગી, દૂર દૂરના લોકોએ આવીને દુકાનો પણ ખોલી, નવી નવી જાકમ ઝાડવાળી દુકાનો પર ભીડ થતી અને બહુગ્રામની ઠઠારા વગરની દુકાનથી કાપડ ખરીદે જ કોણ? બહુગ્રામ ચિંતા દૂર થઈ ગયો. એવામાં તરુલતાએ વાસંતીના લગ્નની વાત છેડી. એથી તો બહુગ્રામને ઘણો જ ગુસ્સો આવી ગયો. એક ચિંતા તો હતી જ અને આ બીજી, ત્યાં તો બીજી ક્યાંથી એને પોસાશે? એના મન પર એક જ ખ્યાલ સવારનો આવતો હતો, કોઈક રીતે થોડી મૂડી મળી જાય તો જરા મોટા પાયા ઉપર ધંધો હું કરી લઉં. અને વર્ષા ઋતુ પણ આવી ગઈ હતી, શણનો પાક લેવાઈ ગયો હતો. ઉગાડનારા ખેડૂતો હવે શણ વેચવા લાગ્યા હતા. આ લોકોના ગામમાં શણ ખૂબ ઉગતું અને ભોગરામે વિચાર્યું કે શણ ખેડૂતો પાસે ખરીદી લઉં અને પછી કલકત્તા મારવાડીઓને સારા ભાવે વેચી દઈશ. પછી શું થયું તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગ્રામે વિચાર્યું કે ગામના ખેડૂતોનું શણ ખરીદી લઉં ને પછી કલકત્તાના મારવાડીઓને સારે ભાવે વેચીશ. પરંતુ ખુદ મારવાડીઓ જ ગામે આવી ગયા અને ઉગાડનારા ખેડૂતો પાસે સીધું જ ખરીદવા લાગ્યા. બહુગ્રામની મનમાં જ રહી ગઈ. ગામવાળાઓને તે શાપવા પણ લાગ્યો. મારા બેટાઓ બધા જ હોશિયાર થઈ ગયા છે. એણે વળી ખાસ ન ચાલતી કાપડની દુકાન ઉપર ધ્યાન પરોવ્યું. હમણાં વાસંતી બહુ બહાર નહોતી નીકળતી. ઘરના કામ કરે ને માને પોથી પુસ્તક વાંચીને સંભળાવે ને ઘાટ પર જાય તો બહુ રોકાતી પણ ન હતી. ધનંજય મળે ત્યારે બહુ વાતો ન કરતી. અલબત્ત એ નારાજ પણ ન હતી, પણ બસ વિચારો કરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં આસામની એક સુંદર નવલકથા જેનું નામ છે અવસર ચૂક, જેના લેખક લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. બસ વિચારો જ કર્યા રહેતી હતી વાસંતી, અને એટલામાં ધનંજય ચારેક મહિના ગુમ થઈ ગયો. દેખાયો ત્યારે વાત કરી કે પાપશીલા ગામે કોલેરા ફેલાઈ ગયો હતો. ત્યાં તે સેવા કરવા માટે ગયો હતો. અને વાત વાતમાં એણે એ પણ કહ્યું કે ભોગરામ ચિંતાતુર દેખાય છે. એમની દુકાન ચાલતી નથી અને એટલે એક ખેતી કરવા ધારે છે. ખેતી માટે જમીન જોઈએ અને જમીન ખરીદવા નાણાં જોઈએ. કોઈકે કહ્યું કે સરકાર ખેડૂતોને નાણાં ધીરે છે. ભોગરામ એ માટે સરકારી ઓફિસે પણ ગયો, પણ નાણાં ન મળ્યા. નિરાશ થયો અને એવામાં વળી ચૂંટણીના પડઘમ વર્તાયા. એક દિવસ એક મોટો માણસ ભોગરામના ઘરે આવ્યો. એ શહેરનો નામી વકીલ સુબોધ સેકૈયા હતો. પૂછવા લાગ્યો, તમારું નામ શું છે ભોગરામ? અરે, તમારું નામ તો કદાચ ભોગરામ જ છે ને, કારણ કે એને પહેલાથી જ નામ જાણ્યું હતું. પણ વાતની શરૂઆત કરવા ઈચ્છતો હતો. ભોગરામે આશ્ચર્યથી જવાબ આપ્યો, હા સાહેબ, આજુબાજુના વિસ્તારમાં વગદાર આદમીની વાત નીકળતા જ સૌ તમારું નામ બોલે છે ભોગરામ. હું ઘણા વખતથી તમને મળવા માગતો હતો. ભોગરામને યાદ આવ્યું કે 42ની લડત વેળા એના પિતા જાણીતા સત્યાગ્રહી હતા. એમનો યશ હજુ પણ ટક્યો છે. સેકૈયા આગળ બોલ્યો, આ વેળા તમારે મને મદદ કરવી પડશે ચૂંટણીમાં. મને ખાતરી છે કે લોકો તમારું માનશે અને આ વેળા હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું. ભોગરામને પણ પોતાની ચિંતાઓ અને ધંધાના મંદીની વાત

મગજમાં હતી જ. એને શેકૈયા પાકો ચાલાક અને પહોંચેલો રાજકારણી એવો લાગ્યો પણ ખરો. પણ વણાટકામના ગૃહ ઉદ્યોગ માટેની લોન માટેનું અરજી કરવા પણ એને જ સૂચવ્યું હતું, એટલે હવે એની મદદ તો કરવી જ પડશે. વાતને આગળ વધારીશું આગ્રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસ પછી ભોગરામ સેકૈયા પાસે ગયો ત્યારે એણે જણાવ્યું કે લોન મંજૂર થઈ ગઈ છે. એ માતા સુજલા અને ભોગરામની પત્ની તરુલતાના નામે છે. આ સાંભળીને આભારવશ બનેલા ભોગરામને એણે એક સાયકલ આપી અને થોડા છાપેલા એટલે કે પેલા પેમ્ફલેટ જેવા ફરફરિયા આપ્યા. પછી પ્રચાર માટેના ખાસ મુદ્દા જણાવ્યા અને કહ્યું કે બોલજો કે આપણા ઇલાકાથી સિલિગુડી સુધીનો પાક્કો રસ્તો એ મારા પ્રયત્નોથી થયો છે. બસ સર્વિસ પણ સેકૈયાની ભલામણથી જ ચાલુ થઈ છે, એટલે લોકો તમારી વાતને સારી રીતે સમજશે અને માનશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજીઆરના સ્વરમાં અવસરચૂક નવલકથા, જેના લેખક આસામના લક્ષ્મીનંદન બોરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. ચૂંટણીનો દિવસ નજીક આવતો ગયો, તેમ તણાવ પણ વધતો ગયો. સુબોધ સેકૈયા ઉપરાંત બીજા બે ઉમેદવાર ઊભા હતા, સંજીવ બરુઆ અને લોકનાથ તામુખી. મતદાનના દિવસથી ચારેક દિવસ અગાઉ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ખરેખરી સ્પર્ધા સુબોધ સેકૈયા અને સંજીવ બરુઆ વચ્ચે હતી. સંજીવ બરુઆએ 42ના આંદોલનમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. અચાનક આ વાતની જાણ ધનંજય સંજીવ બરુઆનો પ્રચાર કરે છે તેવી સુકૈયાને થઈ અને ભોગરામે ઘરમાં પણ આ વાત કરી. મતદાન થયું અને સેકૈયા 11,049 મતથી જીતી ગયો. ચૂંટણીની આ કામગીરીમાં ભોગરામને 1000 રૂપિયાનો લાભ થયો. અલબત્ત એ કટકી હતી, ચૂંટણીના નાણાંની આગી પાછીમાંથી થયેલી કટકી. ભોગરામના મનમાં ઘડી પર પણ ન ઉગ્યું કે આ સાચી કમાણી નથી. એણે તો એ કમાણી વડે કોન્ટ્રાક્ટનો ધંધો શરૂ કર્યો. આ દરમિયાન જ વળી એક દિવસ વાસંતીએ ભાઈને કહ્યું કે એક માણસના મેં શબ્દો સાંભળ્યા છે સુબોધ સરને કહીને અહીં બાબશીલામાં એક સરકારી હોસ્પિટલ શરૂ કરાવીએ. તો એ પછી સંજીવ બરુઆના પ્રચારક ધનંજયની ગામ લોકોને જરૂર નહીં રહે અને પોતે જ અહીંથી જતો રહેશે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ધીરે ધીરે ભોગરામ પોતાની આબરૂ અને પોતાના માન બાબતે સભાન બનવા લાગ્યો અને એક દિવસ ઘરે આવતા જેણે ઘાંટાઘાટ શરૂ કરી. મને ગામમાંથી જાણવા મળ્યું છે કે વાસંતી ધનંજય નામના રખડું સાથે વાતો કરે છે. મા બોલી કે ધનંજય તો સારો છોકરો છે, એ વાસંતી જોડે જે પણ વાત કરતો હશે એ સારી કરશે અને એ કંઈ ખોટું નહીં શીખવે. અરે આ જોડું પણ સારું છે, સુખી થશે. પરંતુ ભોગરામ તો વધારે ગુસ્સે થયો. એને પોતાના સાહેબના હરીફનું કામ કરનાર માણસ સારો ગણાય જ કેમ? આ વાત એ મનમાં ઘૂસી ગયેલી એ કેમ નીકાળી શકે? અરે એમાં ઉમેર્યું એને કે એ તો ઘર પરિવાર વગરનો પણ માણસ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં અવસર ચૂક નવલકથા, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને યશવંત મહેતાએ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ પછી એક દિવસ ભોગરામે માને કહ્યું કે મેં વાસંતી માટે એક છોકરો જોયો છે. શરૂઆતની વાતચીત હું નક્કી કરી આવ્યો છું. દરગિયા નામના તલાટીનો છોકરો છે, મંડલ જ્ઞાતિ છે. છોકરાનું નામ મથુર, ધનવાન ઘર છે અને મંડલ જ્ઞાતિ છે. મકાન, મા બાપ અને ભાઈ બહેન એટલો બહોળો પરિવાર છે કે આપણી દીકરીને કંઈ દુઃખ નહીં આવે. લોકો સારે દિવસે બહેનને વિંટી પહેરાવવા આવશે. જેઠસુદ એકમનો એ દિવસ નક્કી થયો અને વાસંતી હોરડો બંધ કરીને બેસી ગઈ. માં અને ભાભીએ ખૂબ સમજાવી ત્યારે બહાર આવી. છોકરો નહોતો આવ્યો, એના મા બાપ અને બહેન આવેલા. વિંટી પહેરતી વેળા વાસંતી ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને વિંટી આંગળીએ ચડતા જ વળી ઓરડે ભરાઈ ગઈ હતી. ધનંજયને તો ઘણા દિવસો સુધી આ વાતની ખબર પણ ન પડી. એ તો સાજા માંદાની સેવામાં વ્યસ્ત હતો. આખરે કોઈકે આ સંબંધની વાત કરી ત્યારે પોતાને જિંદગીભર સહેવા પડેલા અભાવોમાં એક કરીને એણે મન વાળી લીધું અને ઉદાસ રહેવા લાગ્યો. આજકાલે રૂપક ઋષિને ત્યાં જમતો ઋષિએ તેની ઉદાસી જોઈ લીધી અને ધનંજય અને વાસંતીના મન ઘણા વખતથી મળેલા છે એ વાત જાણતી હતી એ ઋષિ. એટલે એને સમજાવ્યું કે નિરાશ ન થા, મને વાસંતી સાથે વાત કરવા દે. આટલા વર્ષનો પ્રેમ અને તું મને એના પર કાગળ લખી આપ, જોઈએ

થોડા દિવસો પછી રૂપક ડોશી ભોગરામને ઘરે પહોંચી કામનું બહાનું કરી એની માને અને તરુલતાને મળી. ધનવાન બન્યા પછી ભોગરામ કેવા કેવા અનર્થ આચરી રહ્યો છે એ જાણ્યું. અને પછી આ બધું જોઈને ધનંજયનો પત્ર વાસંતીને એને લાગ જોઈને પકડાવી દીધો. ધીરેથી કહ્યું કે તું તૈયાર હો તો ધનંજય તને પકડી જવા માગે છે. મનના માણીકર સાથે સાધવાનો આ મોકો છે. ચૂકીશ તો પસ્તાઈશ. સમજીને? તમે સાંભળી રહ્યા છો આજે.

स्वर्मा आ सामनी एक नवलकथा जेना लेखक छे लक्ष्मीनंदन बोरा जेनु नाम छे अवसर चूक अने जेनो गुजराती मां अनुवाद कर्यो छे यशवंत मेहताए जे नवचेतन सामयिकना जूनना अंकमां प्रकाशित थई छे। ડોશીના ગયા પછી વાસંતીએ ધનંજયનો પ્રસ્તાવ વાંચ્યો, મન બનાવી લીધું અને સીધું સામાન આપવાને બહાને રૂપક ડોશીના તે ઘરે ગઈ અને કહ્યું કે આ પૂનમની પરોડે ઘાટ પર મળીને ક્યાંક જતા રહીશું, ધનંજયને કહેજો કે તૈયાર થઈને આવી જાય। પૂનમની આગલી રાતે વાસંતી આખી રાત ઊંઘવા ન પામી, મોડી રાત સુધી માની પોથી વાંચીને સંભળાવી રહી હતી ને વચ્ચે તક મળે ત્યારે બે ત્રણ જોડી કપડાં અને દાગીનાની પોટલી બાંધીને મૂકી આવી હતી। સવારે મરગો બાંગ પોકારે એ પહેલાં તો એ ઉઠીને ઘાટ પર એને પહોંચવું હતું। કુદરતે પોતાની રીત જાળવીને મરઘાએ બાંગ પોકારીને વાસંતી ઉઠી દૂરથી ઝૂંકતી માને વંદન કર્યા અને પોટલી લઈને આસ્તેથી ખડકી ખોલી નીકળી પડી। શેરીઓ તો હજુ સૂતી હતી અને સુનકાર પણ હતી, પરંતુ એના મનમાં ખળભળાટ હતો। જઈ તો રહી છું પણ મને કેવું લાગશે, ભાઈ ભાભીને કેવા મહેણા મળશે, ગામ લોકો શું કહેશે। અનાયાસ એની નજર આંગળી પરની વીંટી તરફ ગઈ। એ વીંટી વડે એક અન્ય પરિવારના સ્વજનની એ પત્ની બનવાની હતી અને ઘડીભર એને લાગ્યું કે વીંટીને કાઢીને ફેંકી દઉં, પણ એનો પારિવારિક એના મનમાં રહેલો ભય અને એના સંસ્કારો એને યાદ આવ્યા, પાપ પુણ્યનો ખ્યાલ આવ્યો અને પોતે પરિવારની અને ઈશ્વરની સાક્ષીએ તે વીંટી પહેરી ચૂકી હતી એ વાત એને યાદ આવી। એના પગલાં અટકી ગયા અને ઘરે પાછી વળીને માને બાજી પડી રડી પડી, એ અવસર ચૂકી ગઈ હતી। પણ ત્યારે માત્ર એક જ ખ્યાલ હતો, મારો પરિવાર બદનામ ન થાય। વાતને આગળ વધારીશું આપણે રામબાગ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

ભાવશીલા ગામમાં રહેવાસીઓને ધનંજય ઘણો વહાલો હતો. એ ક્યાંથી આવીને અહીં રહેવા આવ્યો છે એ કોઈ જાણતું ન હતું. 50ની સાલમાં જે મોટો

વાવેલોને એ જ વેળા તે અહીં આવીને વસ્યો હતો. હવે વાસંતીના મનમાંય પણ વસવા લાગ્યો હતો. એક દિવસ એણે પોતાની સઘળી વાત વાસંતીને કહી દીધી. બાળપણમાં જ એના પિતાનું અવસાન થયું, પછી માતા પણ ચાલી નીકળી. એ અને એની બહેન મનતારા કાકાને ઘરે રહેવા લાગ્યા, પરંતુ ત્યાં એમના પર ચુલમ થતો રહ્યો. અને એક દિવસ માત્ર બહેનને કહી અને ધનંજયે કાકાનું ઘર છોડી અને નીકળી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની આ નવલકથા જેનું નામ છે અવસરચૂક, જેના લેખક મૂળ આસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. કાકાના ઘરેથી તે નીકળી ગયો અને દિબ્રુગઢ પહોંચી ગયો, પણ ત્યાં એના પર કોઈને દયા ન આવી. ચાની દુકાનમાં મજૂરીએ રહ્યો, પણ ત્યાં એનું મન ન ઠર્યું. વળી લક્ષ્મીપુર પહોંચ્યો, એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડક્ટર બન્યો અને ત્યાં કંડક્ટરી કરતો અને એક બીજો યુવાન ઘણો હોશિયાર અને સમજુ હતો, એણે ધનંજયને એક્સટર્નલ પરીક્ષા આપવાની પ્રેરણા આપી. એ યુવાને એની ઓળખાણ એક હોમિયોપેથી ડૉક્ટર સાથે કરાવી. ડૉક્ટરને એક કમ્પાઉન્ડરની જરૂર હતી અને ધનંજય કમ્પાઉન્ડરગીરી કરવા લાગ્યો. ઘણા દિવસ લગી ઘેર ન ગયો અને પછી આવ્યો 50ની સાલનો ધરતીકંપ. ઘણું બધું બરબાદ થઈ ગયું. લક્ષ્મીપુર ગયો ત્યારે જાણવા મળ્યું કે કાકાનો પરિવાર શિવસાગર તરફ જતો રહ્યો છે. જતા જતા બહેન મનતારાને એક ડોસા સાથે પરણાવીને બાંધતા ગયેલા, પણ આજે એનો પણ પત્તો ન હતો. ધનંજયની આ કરુણ કથા સાંભળીને વાસંતીને આંખો છલકાઈ આવી. અંતમાં ધનંજયે ઉમેર્યું, બધી વાત ખરી, પણ મારા જન્મનો પરિચય આપવાનું તો હું ભૂલી જ ગયો. તું જાણે છે વાસંતી કે મારી જ્ઞાતિ કઈ છે? હું બ્રાહ્મણ છું. અને એ પછીની રાતે વાસંતીની માતાની સાથે સૂતી હતી ત્યારે એની માતાએ એને ઘણી શિખામણ આપી હતી, નારીના કર્તવ્યની ઘણી સમજણ પણ આપી અને કહ્યું કે તું મોટી થઈ ગઈ છે, બસ હવે તારા લગ્ન જોઈને હું નિરાંતે મરીશ. વાસંતી ચૂપચાપ મારી વાતો સાંભળતી રહી. અને હવે પછીની વાર્તા આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ચૂકેલી વાસંતીએ ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું. લગ્નની રાહ જોવા લાગી અને એ દિવસ પણ આવી ગયો અને મથુરદાસની પાલખીમાં બેસીને એ સાસરે પહોંચી. ભૂતકાળને ભૂલીને નવા જીવનમાં ભળી ગઈ. નણંદોએ મશ્કરીઓ કરીને પતિવે પાલવ ઉઠાવ્યો. વાસંતી અને મથુરદાસની જોડીની સૌ પ્રશંસા કરતા એણે સાસરીમાં આનંદ અને નવ પ્રાણનો સંચાર કર્યો હતો. એમને એમ લગ્નના ત્રણેક મહિના વીતી ગયા અને અચાનક એક રાતે શેરીમાં ટોળા વળ્યા હતા. ત્યાં શું ચાલે છે એ જાણવા મથુરદાસ નજીક ગયો અને એને જાણવા મળ્યું કે પાપશીલા ગામનો ભોગરામ પરાઈ સ્ત્રી સાથે રંગે હાથે પકડાઈ ગયો હતો અને ગામવાળાએ તેને પકડી બાંધીને ખૂબ જ માર્યો હતો. એટલું જ નહીં, કોઈકે એમ પણ કહ્યું કે એની બહેનનો એક આદમી સાથેનો સંબંધ હતો. ગામની ડોસી તો કહેતી હતી કે છોકરી એ આદમી સાથે ભાગી જવાની હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં નવલકથા અવસર ચૂક. આસામના લેખક લક્ષ્મીનંદન બોરાએ લખેલી અને યશવંત મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કરેલી આ નવલકથા જૂન 2026 નવચેતન સામયિકના અંકમાં પ્રકાશિત થઈ છે અને તેના અંશોને આપ આરજે એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો. બસ મથુરદાસ આથી વધારે સાંભળી ન શક્યો. એ દિવસથી એનું વર્તન વાસંતી તરફનું તદ્દન બદલાઈ ગયું. વર્તન તો બદલાયું પરંતુ વાણી પણ કર્કશ બની ગઈ. એ લાડ કરવા જતી તો મથુરદાસ ગુસ્સો કરતો અને આખરે વાસંતીએ એ બદલાયેલા વ્યવહારનું કારણ પૂછ્યું અને મથુરદાસ માત્ર એટલું બોલ્યો, ઔરત જાત પુરુષને હંમેશા મૂર્ખ માને છે અને છેતરે છે. પછી તો મથુરદાસના વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવી ગયું. સતત ઉપેક્ષા અને ઉપાલંબ એટલે સુધી કે પાપશીલાથી માની ગંભીર બીમારીના ખબર આવ્યા ત્યારે એને પી

જવા દીધી અને એ જ રાતે વાસંતીએ રડી રડીને જણાવ્યું કે ધનંજય સાથેની દોસ્તી જરૂર હતી પણ સંબંધમાં કદી પાળ એણે ઓળંગી ન હતી, એ પવિત્ર સંબંધ હતો. મથુરદાસ કંઈ ન બોલ્યો, બસ સાયકલ લઈને બહાર જવા લાગ્યો અને આવી વેળા એને નીકળતો જોઈને વાસંતીએ વિનંતી કરી કે મારા સમ અત્યારે બહાર ન જશો, મેં બહુ જ ખરાબ સપનું જોયું છે. પણ મથુરદાસ રોકાયો નહીં ને એ હાલને હાલ ધનંજયને મળવા માંગતો હતો, પણ ધનંજય ન મળ્યો. એ ધુઆ ફુઆ થતો પાછો આવી રહ્યો હતો ને એક મોટર ગાડીની હડફેટમાં આવી ગયો અને ત્યાં જ મરી ગયો. મોટરવાળો ઝટપટ ભાગી ગયો. હવે પછીનું અનુસંધાન માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પસંદી અવસર ચૂક તો કરી ચૂકી હતી, પરંતુ એના જીવનમાં લીધેલા એ નિર્ણય પણ એને સહાય ન કરી. જે ભાઈને પરિવાર માટે એને જીવનને પોતાની ઈચ્છાઓને ભાંગી નાખી ભૂલાવી દીધી, એ જ ભાઈના કોઈક કૃત્યએ એનો પરિવાર તૂટ્યો. હવે આ વાર્તાનો અંત શું હશે તે પણ તમારા મનમાં ઘણા સવાલો ઊભા કરી રહ્યો હશે. પરંતુ જીવનમાં જ્યારે અધૂરા સત્યને પામવા લોકો આંગળી દોટ મૂકે અને પોતાના સ્વજનો પર વિશ્વાસ ન કરે, ત્યારે આ બધા વમળો સર્જાતા હોય છે. અને વમળોમાંથી સૌ પહેલા વિશ્વ જ બહાર આવે. આ વાતને સમજવા હવે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા અઠવાડિયે, અને આપણે માણીશું આ વાર્તાનું અનુસંધાન. પરંતુ એ માટે તમારે તમારા પ્રતિભાવ મને મોકલી આપવા પડશે 95-12-99-66-88 પર. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, રેડિયો પાલનપુર @gmail.com મેલ પર અને રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. સાથે સાથે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટે છે, તેને ડાઉનલોડ કરો અને એમાં રહેલા મેસેજ બોક્સમાં જઈ તમે અથવા સોશિયલ મીડિયા પર ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમારા અવાજમાં રેકોર્ડ કરીને અમને તમારા પ્રતિભાવ મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર દોસ્તો, આજે એક નવી વાર્તા સાથે આપણે મળી રહ્યા છીએ. એવા અનેક લોકો છે જેમણે એમની જિંદગીમાં બધું જ દેશ માટે આપી દીધું, ના પોતાની ચિંતા કરી ના પોતાના પરિવાર. આવા અનેક શહીદો છે, અનેક ક્રાંતિકારીઓ છે જે આપણી આસપાસ હશે. એમના નામે થયેલી ઘટનાઓ, એમના જોડે બનેલા પ્રસંગો એક વાર્તા હશે. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશભક્તો, કશું ખાસ કરનાર વ્યક્તિઓ અને એવા મહાનુભાવો કે જેમણે દેશ માટે, પોતાના પ્રાંત માટે કશું કર્યું છે, એમને આપણે યાદ કરી રહ્યા છીએ, એમને આપણે યાદ કરીશું. એક નાનું ગામ, અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું ગામ, નાનું ગામ, તમામ પ્રકારની વર્ણ આ ગામમાં રહે.

આગામ ની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ, જયશંકરના પુત્રનો જન્મ થયો, પુત્રનું નામ પૂનમચંદ, પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર, દિવસે ન વધેઓ રાતે વધે, રાતે ન વધેઓ દિવસે વધે, એ પૂનમચંદને જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે, બીજા દેશના દેખાતા, બીજા ગોરા માણસો આવે, આપણા જેવા નહીં એવા જુદા માણસો આવે, અને એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પૂનમચંદને આ પસંદ નહોતું. શું થઈ શકે, નાનપણથી પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પૂનમચંદે કેમ પણ એના શરીરને ખડતલ બનાવ્યું. કદાચ એમના મગજમાં હશે કે ખડતલ શરીર હશે તો જ હું આ અંગ્રેજ ગોરા સૈનિકોની સામે લડી શકીશ. દિવસો પસાર થતા ગયા, પૂનમચંદ યુવાન થતા ગયા. એક તરફ યુવાની, એક તરફ માતૃભૂમિની ગુલામી. પૂનમચંદે વિચાર્યું, હું શું કરું કે જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય, હિંમત ભેગી કરે, એક તાકાત ઊભી થાય. વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બાવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? એક વિકૃત અંગ્રેજ અધિકારી દ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલું એટલે ઈલાજીનું બાવલું. આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના 500 ગામના લોકો ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા મોટા ઢોલ લઈને આવે. મિત્રો, આખા ગામમાં આનંદ, આખા ગામમાં ખુશી, આખું ગામ 5000 કરતા વધુ ઢોલ સાથે એક સાથે નૃત્ય કરતું હોય, પણ શરત એટલી કે ઈલાજીના બાવલા આગળ એક વિકૃત અંગ્રેજ અધિકારીએ નક્કી કરેલા નિયમમાં

નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી પુરુષ બાળક યુવાન પ્રદક્ષિણા કરવાની. કેવો વિચિત્ર નિયમ! એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે? એક બાળક શું કામ એના મમ્મી પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ પાછળ કરશે? પણ આ એ અંગ્રેજોની વિચારધારા હતી, ગુલામ રાખવાની વિચારધારા હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આ વનવાસી પ્રદેશ આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પહેલાની વાત છે. નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અંગ્રેજ અમલદારે, આ પેલા વિકૃત અંગ્રેજ અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઊભું કર્યું. હોળીના દિવસે સાંજે 500 ગામના ઢોલ લઈને જ્યાં માણસો ઢોલ વગાડશે, નૃત્ય કરશે, પણ એ બાવલાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરશે. અંગ્રેજ અધિકારી આવ્યા, એમણે બાવલું ઊભું કર્યું. ઊભું કરીને ગયા. રાત્રે વચ્ચે સાંજ પડવાની છે, રાત પડવાની છે, બીજો દિવસ હોળીનો છે. પણ આ યુવાન પૂનમચંદે એમના મિત્રોને ભેગા કર્યા અને 4-5 બીજા યુવાનો એકઠા થઈ કશોક નક્કી કર્યું. શું નક્કી કર્યું હશે કોઈને ખબર નહી. અંગ્રેજ અમલદાર એમની ફોજ બળદગાડામાં બેસી મેઘરસથી માલપુર જવા રવાના થાય છે. અંધારું થયું. પૂનમચંદે એના મિત્રોની સાથે એકઠા થઈ એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું અને ગામના જુદા જુદા વિસ્તારમાં એ બાવલાના ટુકડા ફેંકી દીધા. હવે આ તરફ પૂનમચંદે કર્યું છે, રાત થઈ છે, બીજો દિવસ થયો, સવાર થઈ આસપાસના ગામના લોકો ઢોલ લઈને હોળી રમવા માટે આવ્યા. પણ વર્ષોથી ચાલતી એ પરંપરા, એ નગ્ન પુરુષનું બાવલું ન હતું. પૂનમચંદે તોડીને ફેંકી દીધું હતું. આ સમાચાર અંગ્રેજ અમલદારને તાર દ્વારા આપવામાં આવ્યા. પૂનમચંદને પકડવા માટે પોલીસ પાછળ પડી. પૂનમચંદ મેઘરસથી ભાગ્યા. કહેવાય છે કે મોડાસા, ટીંટોઈ, હિંમતનગર થઈ તેઓ રાજસ્થાન પહોંચ્યા. બ્રાહ્મણ ક્રાંતિકારીને ધરપકડ થઈ, રાજસ્થાનમાંથી તેમની ધરપકડ થઈ, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર કહેવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ કાળા પાણીનું રાજ. આ કાળા પાણીના રાજમાં આ પૂનમચંદને જેલની સજા થઈ. 6 મહિનાની જેલની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલીના કે રોટલાના લોટમાં સિમેન્ટ નાખી એ રોટલા પૂનમચંદને ખવડાવવામાં આવ્યા અને 6 મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પૂનમચંદ 4 મહિનાના અંતે જેલમાં જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમાં, ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રસ્તાનો રોડ છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર સેનાની પૂનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે, એમનું બાવલું છે. અને જે ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પૂનમચંદ પંડ્યાનું બાવલું છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમાં જોવા મળશે, મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે. પણ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, એક ચોક્કસ વિનંતી, આવી જ અનેક જીવતી વાર્તાઓ સાથે, આવી અનેક વાર્તાઓ સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4 FM ફરી મળીશું. હું ડૉક્ટર ભાવેશ પંડ્યા, ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: તે જણાવવા માટે અથવા તેનું જ એક ઉદાહરણ આપવા માટે હું આરજે જ્યોતિ લઈ આવી છું એક નવી વાર્તા. પ્રાણી જીવનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન શરૂ કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તુરંત જ તે એની માની પાછળ દોડવા માંડે. સંશોધકે સતત નિરીક્ષણ કર્યું અને જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલાં જેને જુએ છે એને જ તે પોતાની માં સમજે છે અને એની પાછળ દોડે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ પર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને તેની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યું તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે. એને સાચી મરઘી પાસે જો લઈ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થતો નથી. એણે જેટલા ઈંડા પર આ પ્રયોગ કર્યો એ તમામમાં તેને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ ફુગ્ગાથી દૂર જવાનું તેને પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ તેને તેની માતા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલું દેખાય એ જ એને સત્ય માન્યું. દોસ્તો, આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી દૂર થઈ જઈશું. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી, માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ, આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર.
3: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આપની આરજે અંજલી. આજે તારીખ છે 23 જુલાઈ અને આજે આપણે ઉજવી રહ્યા છીએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, એટલે કે નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે. મિત્રો, એક સમય એવો હતો જ્યારે ગામમાં કોઈ મોટા સમાચાર જાણવા હોય, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવી હોય, વરસાદની આગાહી જાણવી હોય કે દેશના વડાપ્રધાનનું સંબોધન સાંભળવું હોય, ત્યારે દરેક ઘરમાં એક જ સાધન હતું, એ પણ વિશ્વાસનું પ્રતીક, રેડિયો. આજે મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો યુગ છે, છતાં પણ રેડિયોની ઓળખ, તેની વિશ્વસનીયતા અને લોકોના હૃદયમાં તેનું સ્થાન આજે પણ અકબંધ છે. આ દિવસ શા માટે ઉજવાય છે? 23 જુલાઈ 1927 ના રોજ ભારતમાં પ્રથમ વખત નિયમિત રેડિયો પ્રસારણની શરૂઆત

0: સમયની ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની દ્વારા મુંબઈમાંથી પ્રસારણ શરૂ થયું. ત્યારબાદ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ, જેને આજે આપણે આકાશવાણી તરીકે ઓળખીએ છીએ. બહુજન હિતાય બહુજન સુખાયના ધ્યેય સાથે આકાશવાણીએ દેશના દરેક ખૂણામાં માહિતી, શિક્ષણ અને મનોરંજન પહોંચાડવાનું મહાન કાર્ય કર્યું. પરંતુ મિત્રો, આજે આપણે માત્ર ઇતિહાસ યાદ કરવા માટે નથી મળ્યા, પરંતુ એ સમજવા માટે મળ્યા છીએ કે પ્રસારણ એટલે માત્ર અવાજ નથી, જવાબદારી પણ છે. એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ તો એક દૂરના ગામમાં રહેતા એક ખેડૂત કાકા દરરોજ સવારે પોતાના જૂના ટ્રાન્ઝિસ્ટર પર કૃષિ કાર્યક્રમ સાંભળતા. એક દિવસ તેમના દીકરાએ કહ્યું, પપ્પા હવે તો મોબાઈલ આવી ગયો છે, આ જૂનો રેડિયો શા માટે? કાકાએ હસીને બોલ્યા, બેટા મોબાઈલ મને દુનિયાની ઘણી વાતો કહે છે, પણ રેડિયો મારી ભાષામાં મારા ગામની વાત કરે છે. મને સમયસર વરસાદની માહિતી આપે છે, ખેતીની સલાહ આપે છે, સરકારની યોજનાઓ સમજાવે છે અને ક્યારેક તો એવું ગીત વગાડે છે કે આખો દિવસ તાજગી અનુભવાય. આ જ છે રેડિયોની તાકાત. તે માત્ર સમાચાર નથી આપતું, પણ લોકોના જીવન સાથે જોડાઈ જાય છે. આજે જ્યારે આપણે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવીએ છીએ, ત્યારે કોમ્યુનિટી રેડિયોની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કોમ્યુનિટી રેડિયો એટલે સ્થાનિક લોકો માટે સ્થાનિક ભાષામાં સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક ઉકેલો સાથેનું પ્રસારણ. અહીં ગામના ખેડૂતો પણ બોલે છે, વિદ્યાર્થી પણ બોલે છે, મહિલાઓ પણ પોતાના વિચારો વ્યક્ત કરે છે, લોક કલાકારોને પણ મંચ મળે છે અને સામાન્ય નાગરિકનો અવાજ પણ સમગ્ર સમાજ સુધી પહોંચે છે. એટલે જ તો કોમ્યુનિટી રેડિયોને લોકોનો પોતાનો રેડિયો કહેવામાં આવે છે. આજના યુવાનો સોશિયલ મીડિયા પર હજારો અવાજો સાંભળે છે, પરંતુ દરેક અવાજ સાચો હોય એવું જરૂરી નથી. રેડિયોની સૌથી મોટી ઓળખ એ છે કે અહીં માહિતીની ચકાસણી થાય છે. વિશ્વસનીય માહિતી, સકારાત્મક વિચારો અને સમાજને જોડતો સંવાદ, આ છે સાચા પ્રસારણની ઓળખ. યુવાનો તરીકે આપણું કર્તવ્ય છે કે ખોટી માહિતી ફેલાવવાને બદલે સાચી માહિતી વહેંચીએ અને જવાબદાર નાગરિક બનીએ. પ્રસારણનો અર્થ માત્ર માઇક્રોફોનમાં બોલવું નહીં. પ્રસારણ એટલે કોઈ નિરાશ વ્યક્તિ સુધી આશાનો સંદેશ પહોંચાડવો, કોઈ ખેડૂત સુધી નવી માહિતી પહોંચાડવી, કોઈ બાળકમાં વાંચનની ટેવ જગાડવી, કોઈ મહિલાને તેના અધિકારો વિશે માહિતગાર કરવી અને સમાજને વધુ જાગૃત, શિક્ષિત અને સંવેદનશીલ બનાવવું. ચાલો આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસના અવસરે આપણે સૌ એક સંકલ્પ કરીએ. આપણે સાચી માહિતીનું સન્માન કરીશું, અફવાઓથી દૂર રહીશું અને એવા દરેક માધ્યમને પ્રોત્સાહન આપીશું જે સમાજને જોડે, જાગૃત કરે અને વિકાસ તરફ લઈ જાય. કારણ કે અવાજ માત્ર કાન સુધી પહોંચે તો ધ્વનિ છે, પરંતુ હૃદય સુધી પહોંચે તો તે પ્રસારણ બની જાય છે. આ સુંદર વિચાર સાથે હું આરજે અંજલિ હવે વિદાય લઉં છું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા. સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના.

હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયા પાણી પતી ગયા કેળે. આમે છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાં એ મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાછા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઓસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. એની વયે ધૂસે હાથે અને ઝાંખી આંખે એમણે એવુંથી શું લખવાનું હશે મને, તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના.

દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારનું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના? ભતીભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉછીના પૈસા એ લોક ને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાત દન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે કે તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે, એમનું આલેલું ઉચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું. પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખુખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો

એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપતા એ સ્થાપતા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડો વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉશ્કીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને એ ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું.
વાલાઓએ વખની વેણા

પાણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારા એ ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈ લે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું. પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ, હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતા. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું. પણ ક્યાંથી થાય લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધો જૂનો સામાન કાઢી નાખો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટો ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેર વિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારીજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારીજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારીજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારીજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ક્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગાપા

હે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા, મેં દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડી એ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપા વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને પજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા? હે ને, રાજાએ જોઈ લીધા છે. મેં તો પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે એ વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાચ. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. બહુ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. એ વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કે સાચી ઠરી? અરે જશની માને કૂતરા પૈણી ગયા. પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની? જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય ઉઠતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાં કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે. આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કંઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે? ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે
ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું।

વાટે જતાને બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હાચવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કર્મ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના, તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર નથી સદતું ને આપણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લખમજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું. લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. મેં ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો. દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલશે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી ડંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું. નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ ગયા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર, 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: પક્ષીને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક, સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રકાશભાઈ. હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે તો એ બંને અલગ કઈ રીતે પડે છે ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે મચ્છીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ અથવા તો છીછરા પાણીમાં કિનારા ઉપર ઉભા રહીને માછલીની જાળનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ મચ્છીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનો આપણે જે ઉછેર કરતા હોય છે એને આપણે મત્સ્યપાલન કહેતા હોય છે.
0: અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીઓનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી દઉં તો ખરેખર મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને એટલે કે કોઈ જળાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાનનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને

0: પાંજરા પદ્ધતિથી મોટા તરાઓ તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી, બીજી એવી માછલી છે સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તરાવ તો બનાવી નથી શકતા, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનો ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તરાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ કે જેની અંદર આપણે કહીએ મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે, એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન કહી શકીએ.
1: ખૂબ સરસ, હા, વર્ગીકૃત કરી શકાય. કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્યપાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે, ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તેનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાભરું પાણી છે, અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તરાવો. આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તરાવો ઉપલબ્ધ છે, અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તરાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તરાવો બનાવે છે, તો આ બધા તરાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તરાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તરાવો ખાડાયેલા તરાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેનને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાર્પ, જે કટલા, રોહુ, મ્રિગલ, આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાર્પની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે, અને ટોટલ ભારતમાં જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાર્પ છે. તદુપરાંત ચાઇનીઝ કાર્પ પણ છે, સિલ્વર કાર્પ છે, કોમન કાર્પ છે, તેમજ ગ્રાસ કાર્પ. જે મેં કીધું કે ગામ તરાવવા માટે મિત્રો જો ગ્રાસ કાર્પને અંદર નાખવામાં આવે કટલા, રોહુ, મ્રિગલના સાથે, તો આપણે ગામ તરાવો પણ ચોખ્ખા રહેશે, અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ગામ તરાવોનો પણ આપણે કાર્યક્ષમ રીતે

0: મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તળાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના, અને એમને તાલીમ આપીને એવા ગામ તળાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6 થી 7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે, અને નાના તળાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તળાવ, 1 હેક્ટરનું તળાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ, અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી, અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકે એની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે, અને આર્ટના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય, અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી શકીએ.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબે એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં 3 જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે, ઘાસ કાપની વાત કરું તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મ્રિગલ છે એ ઝૂ પ્લેન્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોપતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જોઈએ ઝૂ પ્લેન્ટોન એનો ખોરાક ફાયટોપ્લેન્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ઘાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4 થી 5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ, એટલે મેક્રોબેકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે, અને એની અંદર જે કટલા રોહ મ્રિગલને મેં કાર્પ માછલીઓ કીધું એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે, એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી

0: સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારો પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
1: બરાબર છે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દે છે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા

0: જ્યારે તરાવ તૈયાર કરવાનો હોય એમાં બે રીતે હોય છે કે જો તમારે એક પાક લઈ લીધું, તમારું તરાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે, તો એને પહેલા પાક લીધા પછી તરાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તરાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના, એનું ઓક્સિડેશન થશે અને તરાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તરાવને ખાલી કરી ન શકતા, ગામ તરાવ હોય કે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તરાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે, સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે. તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ, સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તરાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે, એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે, એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે, એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તરાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તરાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનો સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામ તરાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે, તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી પર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે હૂક હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના દાડખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એવા મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તરાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે, એવી ઘાસ કાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે, એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી.
1: બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકીએ,

0: ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી. પણ ઓક્સિજન જે તરાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે એટલે આપણો ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તરાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે અને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે અને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરિફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીને પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુંડ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહીએ ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય એટલા માટે આપણે પરચુંડ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઇઝના બિયારણ.
1: આમ તો સાહેબ એવું કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર 1000 ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે. એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્ય પાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા

નમસ્કાર, રેડિયો પાલનપુર પર તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા અંકમાં સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલો આગળ આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ. લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળ્યું કે જવાબમાં સુપ્રિયા સહેજ હસી, તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેને મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. સમી ગયો. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જવા કહેતી ગઈ. જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે જ આપવાનું થશે. મારે એને ભણાવી હતી પણ કામ આડે હું ન કરી શકી. તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. આપણે ગયા અંકમાં અહીંયા આ વાતને લઈને અટક્યા હતા. હવે શરૂઆત કરીએ આગળ. તે દિવસે જબલપુર જવા નીકળતા અગાઉ ડાયરી લખી, પછી નિયમ તૂટ્યો. આજે ફરી પીપળાના વૃક્ષ હેઠળ બેસીને ડાયરી લખું છું. લ્યુસીને પણ પોસ્ટ કર્યાને દિવસો થયા. તેનો જવાબ કેન્દ્ર પર આવ્યો હશે. હું ક્યારે કેન્દ્ર પર જઈ શકીશ તે ખબર નથી. કીકુ વેદ કહે છે કે હવે એકાદ અઠવાડિયામાં તો હું દોડતો થઈ જઈશ. જબલપુર જવા નીકળ્યો ત્યારે વહેલી સવારના 5 વાગે બીતુબંગા મારો સામાન લેવા આવેલા. સામાનમાં તો ખભા થેલામાં 2 જોડ કપડાં, કેમેરા, બાયનોક્યુલર અને કામના કાગળો. છતાં તે લોકોએ મને સામાન ઉપાડવા ન દીધો. 5:30-6 સુધીમાં તો અમે ખાખરાખોની ધાર ઓળંગી ગયા. અજવાળું ડોકાવાની તૈયારીમાં હતું. 15 ડગલા આગળ ચાલતા બીતુ એ હવે દેખી શકાતો નહોતો. આગળ જતો બીતુ ઊભો રહી ગયો અને બોલ્યો, બંગા કાલેવાલીમાં જા રહી હૈ. કોણ? બંગા કંઈ કહે તે પહેલાં મેં પૂછ્યું. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

અગેઇન તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. કાલીવાલીમાં વાં પર જા રહી હૈ બીતુ બંગા એક સાથે બોલ્યા અને નીચેના ઢોળા પર એક ખુલ્લી જગ્યા તરફ આંગળી ચીંધતા આગળ કહ્યું, ઓ પથ્થર તલા પર દેખેગી. આટલે દૂર કોઈ ચાલ્યું જતું હોય તેનો અવાજ કદાચ આ બંને વનવાસીઓના કાન પકડી શકે, પરંતુ કોઈ નિશ્ચિત વ્યક્તિ જ જાય છે, અમુક દિશામાં જ જાય છે અને અમુક સ્થળે હમણાં દેખાશે તેની ખબર સી રીતે પડે તે મને સમજાયું નહીં. પણ કાલેવાલીમાં શબ્દે મારી જિજ્ઞાસા સતેજ કરી દીધી. મેં પેલી પથ્થરતલા નામધારી જગ્યા પર નજર માંડી. હમણાં જ માથા પર પીંછા કે પાંદડા ખૂંસેલી આદિવાસી ભૂવા માફક હાથમાં ઝાડુ દંડો લઈને તેમની કાળી દેવી દ્રશ્યમાન થશે તે આશાએ મેં દૂરથી પૂરું સૂજે તેવો ઉજાસ ન હોવા છતાં જોયા કર્યું. થોડી વારે બે ઊંચા લંગોટધારીઓ ઝાડીમાંથી ખુલ્લી જગ્યામાં આવ્યા. બંનેના ખભા પર તીર કામઠા હોય તેવું લાગ્યું. વળતી ક્ષણે જ કાળા વસ્ત્રો પરિધાન કરી મો પર ઘૂંઘટ ખેંચેલી સ્ત્રી આકૃતિ બહાર આવી અને તરત પાછળ બીજા બે લંગોટધારી આદિવાસી બધા જ એક લાઇનમાં ચાલ્યા જતા હતા. પેલી સ્ત્રીની ચાલવાની ઢબ ધડ પહેરેલા વસ્ત્રો અને આગળ ચાલતા નમીને કાંટા ઝાંખરા ખસેડવાની તેની રીત પરથી મને એ અરણ્યવાસીની ન લાગી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કોણ હતું? એકવાર જવાબ મળી ગયો હોવા છતાં જિજ્ઞાસાવશ હું ફરી પૂછી બેઠો. કાલેવાલીમાં? બીતુબંગા પાસે આથી આગળનો જવાબ ન હતો. તમારા દેવી છે? મેં પૂછ્યું. સબનકા દેવી પૂરા જંગલ માને હે. બસ આવો અણઘડ ઉત્તર. બીતુ, મેં પૂછ્યું, તને શી રીતે ખબર પડી કે કાલેવાલી માં જ ચાલી જાય છે? પાઉં પકડ લેવે સાઠ સાલિકા, બંગાએ કહ્યું. હો, પાઉં પકડ લેવે, બીતુએ પણ એ શબ્દો દોહરાવ્યા. વચ્ચે પગ પકડવાની અને સાઠ સાલી જેવા શબ્દોની વાત ક્યાંથી આવી? મારા મગજમાં કંઈ ઉતર્યું નહીં. મને બીતુબંગાની વાત કરવાની આગવી લાક્ષણિકતા અકળાવતી હતી. તેમની વાત સમજવા માટે મારે ખાસી મહેનત કરવી પડતી. લ્યુસી સાથે હોત તો સરળ પડત. તેને તો અજાણ્યા પ્રદેશોમાં રખડતા, ભાષા વગર વાત કરતા આવડી ગયું હતું. મેં કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે પૂછીને સ્ટેશને પહોંચતા સુધીમાં હું આટલું જાણી શક્યો. અરણ્યોમાં આદિવાસીઓની અનેક જાતિઓ વસે છે. તેમાંના દરેકની ચાલવાની બોલવાની ઢબ અલગ અને આગવી હોય છે. આ બધા એકબીજા સાથે જ રહેતા હોવા છતાં તેમની પોતાની આગવી ઢબ છટામાં ખાસ લઢણ જાળવી રાખતા હોય છે. હા, કેટલાક ગામમાં ડાયા અને તેમના ચોરંટા જરૂર પડે તો બીજી જાતિના માણસની ચાલ અને બોલીની નકલ કરવામાં માહેર હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બધામાં એક અલગ અને અનોખી જાતિ છે. 60 સાલી, ખૂબ ઊંડા વનમાં રહે છે. બીજી જાતિ સાથે કોઈ વ્યવહાર ભાગ્યે જ રાખે છે અને ખાસ જરૂર વગર તે લોકો પોતાનો વિસ્તાર છોડીને ક્યાંય જતા નથી. નથી કોઈની એમની રજા વગર તેમના ઇલાકામાં જતું. તેઓ પોતાની જાતને નબળાના રક્ષણહાર અને વનોના રક્ષકો ગણે છે. આજે કાલેવાલી માની નર્મદા સ્નાન માટે કે કોઈના દવા દારૂ માટે બહાર

ડાળખા તૂટવાનો અવાજ સાંભળીને બીતુબંગાને ખબર પડી કે 60 સાળીઓ આ તરફ ચાલ્યા આવે છે, અને 60 સાળી આ તરફ આવે તો કાલીવાલી માના રક્ષકો તરીકે આવવું પડે એટલે જ આવ્યા હોય તે ધારણા પર તેમણે વધુ ધ્યાન આપ્યું તો કાલીવાલી માના પગલાંનો અવાજ પણ ઓળખી શક્યા. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મને સ્પષ્ટ સમજાયું કે આ સહેલું નથી. અરણ્યો ગમે તેટલા શાંત અને અબૂલ હોય, આટલી દૂરથી ક્યાં કોણ જાય છે તે પારખી લેવું હોય તો વનોમાં જ જન્મવું પડે, અહીં ઉછરવું પડે. મારા જેવા યાયાવર માટે આ શક્ય નથી. સ્ટેશન આવ્યું ન આવ્યું ને બીતુબંગા ભાગ્યા. કહે કાલીવાલી માં કા દર્શન કરેંગે. મેં કહ્યું મારા પણ પ્રણામ કહેજો તમારા દેવીને. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

મારા મન પર રહસ્યનો બોજ લાદીને બંને જણ ગયા. ટ્રેન આવવાને હજી એકાદ કલાક હતો. મેં થોડું વાંચ્યું, પછી લટાર મારવા નીકળ્યો. સ્ટેશનની થોડે આગળ નાનું ઘરનાળું છે, તેની પેલી તરફ સિગ્નલ લાઇટનો થાંભળો. ત્યાં સુધી જઈને પાછા ફરવાનું વિચારીને હું ચાલતો જતો હતો. ટ્રેક પાસે ઉગેલા ઘાસમાં ચાલ્યો જતો હતો. ચાલવા માટે આવી સપાટ જગ્યા આ અરણ્યમાં ભાગ્યે જ ક્યાંક મળતી હોય. ઘરનાળા પાસે પહોંચીને હું ઊભો રહ્યો. આગળ જવું હોય તો મારે આ ઘાસ કેડી છોડવી પડે, નાળું ઓળંગવા વચ્ચેના સ્લીપર પર જવું પડે. મેં અહીંથી જ પાછા ફરવા વિચાર્યું. થોડી વાર નાળાના થાંભલા પર ઊભા રહીને મેં નીચે વહેતું ઝરણું નિહાળા કર્યું. પથ્થરો વચ્ચેથી વહી જતું શુદ્ધ પારદર્શક પાણી, શાંત અરણ્યો અને પ્રભાતનો કુણો તડકો. સામે છેડેથી એક નોળિયો પાણી પીવા ઉતર્યો. મેં જોડીમાંથી કેમેરો કાઢ્યો. નોળિયો ઝરણાના કિનારે નાના પથ્થર પર બેઠો. આગળના પગ અને શરીર ઊંચું કરીને તેને આસપાસ જોયું અને પછી નમીને ઝરણામાં મોઢું બોળીને તરત ચપળતાથી પાછો ઘાસ પાછળ અદ્રશ્ય થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મારા સંગ્રહમાં અલભ્ય એવી થોડી તસવીરો મળ્યાના સંતોષ સાથે હું પાછો ફરવા વળ્યો. કેમેરા થેલીમાં મૂકવા સાથે મેં ડગલું ભર્યું. મારું ધ્યાન ચાલવામાં ન હતું. થાંભલા પર નિશાની માટે ખોસેલો પાટાનો ટુકડો મારા પગમાં ભરાયો. હું પડું છું એવું ભાન થતાં જ મેં જાત સંભાળવા પ્રયત્ન કર્યો. દૂરથી કોઈનો એ હે એવો સ્વર સંભળાયો. પછી શું થયું તે મને યાદ નથી. ભાન આવ્યું અને આંખો ખોલી ત્યારે હું ખાટલા પર સૂતો હતો. ચારે તરફ નિર્જન એકાંત. મેં સૂતા સૂતા જ ડોક ફેરવી. થોડું દર્દ થયું અને મારી નજર સમક્ષ પૃથ્વીનું એક ભવ્યતમ સ્વરૂપ ખુલ્લું થયું. હું સૂતો હતો ત્યાં સામે પથ્થરની 70-80 ફૂટ ઊંચી અર્ધચંદ્રાકારી પથરાયેલી કરોડોમાં પોતાના મૂળ જમાવીને ટકી રહેલા અને કરાડોની તળે હું જે ચોક જેવા ભાગમાં સૂતો હતો ત્યાં સામે નાનકડું શિવ મંદિર તથા પથ્થરમાંથી જ કોતરીને સર્જ્યો હોય તેવો વિરાટ નંદી. બીજી તરફ નજર દોડાવું તો આ વિશાળ ચોકના છેડે લોખંડની રેલિંગ, રેલિંગ પાછળ દૂર કોઈ નદીનો સામો કિનારો હોય તેમ હાર બંધ ચાલી જતી પથરાળ કરાડો અને રેલિંગ પાછળથી વહી આવતો વહેતા જળનો ખળભળાટ. મારા દર્દની હું ક્યાં છું તેની અને મારું શું થશે તેની ચિંતા ન હોત તો આ સ્થળની ભવ્યતાને એના એકાંતને મન ભરીને માણતો રહેત. પરંતુ તે સમયે તો મારી પહેલી ઈચ્છા કોઈ માણસને મળવાની હતી. મંદિરની પાછળ પથ્થર પર કંઈક વટાતું હોય તેવો અવાજ આવતો હતો. થોડી વારે કોઈ પુરુષનો સ્વર સંભળાયો. દવાખાને નહીં લઈ જવો પડે. આ કીકોવે દર્દીને અડે ને એને ખબર પડી જાય કે દેહમાં ક્યાં તકલીફ છે. થોડી વાર મૌન છવાયું ને ફરી એ સ્વર સંભળાયો. મારી સાતમી પેઢીએ પોપટ વેધ થઈ ગયા. એ તો નજર માંડીને રોગ પારખતા ને ઉપચાર કરતા. મહારાજ, વૈદ્યુ તો અમારા કુટુંબના લોહીમાં. મારો દર્દી સાજો જ થશે, ચિંતા ન કરશો. કંઈ ભાગ્યું તૂટ્યું નથી. હા, જીભ દાંત વચ્ચે આવી ગઈ એ ઘા છે, પણ દવાખાને નહીં જવું પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ચીસ પાડીને પેલા માણસોને બોલાવવાનું મન થયું, પણ ગળામાંથી અવાજ કાઢવા સિવાય કંઈ થઈ શક્યું નહીં. જીભ અને હોઠ પર અસહ્ય વેદના થઈ. માથામાંના પાછળના ભાગે સણકો આવી ગયો. મારો અવાજ પેલા માણસોને પહોંચ્યો હશે? તે બંને જણ મંદિર પાછળથી લગભગ સાથે જ આવ્યા. કિકાવેદને મેં ત્યારે પહેલા વહેલા જોયા. ગોઠણ સુધી ધોતી, ઉપર બાય વગરની બંડી, આખા અરણ્ય પથમાં સોજો ન ચડે તેવો ઉજળો વાન અને કિકા નામની સાર્થક કરી તેવી બેઠી દડી, હાથમાં વટાયેલી દવાનું પાત્ર, ઉતાવળી ચાલે તે મારા તરફ આવ્યા. સહેજ પાછળ ધીર ગંભીર પગલે સ્વસ્થ ચહેરે ચાલતો, અરણ્યએ ઘડેલો હોય તેવો બ્રાહ્મણ ચાલ્યો આવતો હતો. અડધા ઉઘાડા શરીર પર જનોએ ચમકતી આંખો, કપાળ પર ત્રિપુંડ નિર્ણાયક ભાવ બંને મારી પાસે આવ્યા. સૂ તો રહેજે, તને સારું જ છે, પણ બોલવાની કોશિશ ન કરતો, આ કેકો તારી દવા કરે છે, પેલા બ્રાહ્મણે કહ્યું. કેકા વૈદે મારી નાડ તપાસી પીઠ તળે હાથ નાખીને દબાવી જોયું, પગ હાથ હલાવી જોયા, અને નર્મદાની કૃપા છે આટલેથી પડ્યો પણ બહુ વાગ્યું નથી કહીને તેણે સાથે લાવેલો લેપ મારી હડપચી પર લગાવ્યો. પછી કોઈ કડવા ઉકાળામાં પલાળ્યું હોય તેવું કપડું મારા હોઠ પર નીચોવ્યું અને પેલા બ્રાહ્મણ તરફ ફરીને દાડામાં 6-7 વખત આ ટીપા મોંમાં નાખજો કહી હાથ જોડી મંદિરમાં દર્શન કરીને થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહું મારી સાથે.

કન્યાને કહેવાયું છે, પેલા બ્રાહ્મણે શુદ્ધ શબ્દો કહ્યા, તે બહાર ગઈ છે, આજે આવી જવી જોઈએ. મેં હાથના ઈશારાથી હું ક્યાં છું તેવો પ્રશ્ન કર્યો તો કહી નર્મદાની ખોળે કાલે વાલી માં તને અહીં મૂકી ગયા, હવે તું તારા ઘરમાં જ છે તેવું માન અને કોઈ વિચારો કર્યા વગર સૂઈ રહે, કહીને મને પાતળું વસ્ત્ર ઓઢાડી તે મંદિર પાછળ ગયા. એના સિવાય અહીં બીજું કોઈ હોય તેવું લાગ્યું નહીં તો હું નર્મદાને ખોળે હતું. અહીં આ નર્મદાના સમયાથી પ્રવાહે કોતરી કાઢેલી વળાંક લઈને ફેલાયેલી માતાના ખોળા જેવી ઘાટીમાં એકલું સૂતો હતો. આ દેશના માનવીને હોય છે તેટલું મારું મમત્વ મને નથી. મારી માનો ખોળો પણ મને સ્પષ્ટ યાદ નથી. તે ખોળામાં સુવા ન મળ્યાનો અફસોસ પણ મને નથી. છતાં આ બ્રાહ્મણે નર્મદાને ખોળે તેમ કહ્યું, ત્યારે હૃદયમાં કોઈ ખૂંડો અજાણ ભાવ જાગીને સમી ગયો. કાલેવાલી માં મને મૂકી ગઈ. એ અજાણી અદિતિ સ્ત્રી અને તેના 60 સાલી રક્ષકો મને પેલા નાળા પરથી અહીં લઈ આવ્યા હશે. પોતાના મલીર પાછળ ચિંતિત ચહેરો છુપાવીને તે મને જોડીમાં નાખીને ઉચકી લાવતા 60 સાલીઓ પાછળ ચાલતી અહીં સુધી આવી હશે. તેનું નર્મદા સ્નાન કે બીજું અગત્યનું કામ મૂકીને તે મારી સેવા કરવામાં પડી હશે. પછી કીકો વેદ આવ્યો હશે જેના કુટુંબમાં વેદો લોહીમાં છે. તે વેદ મને શહેરના દવાખાને લઈ જવાની જરૂર નથી તેમ કહીને મારી દવા કરવામાં પડ્યો હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લખે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો

આ શબ્દ કીકા વેદના અવાજમાં કેવો મધુર લાગતો હતો. મારે કુટુંબ નથી. જે દેશમાં હું વસ્યો, મોટો થયો, ત્યાં કુટુંબ જેવો ખાસ કંઈ છે નહીં. ગ્રાન્ડપાનું નામ પણ માંડ યાદ રાખનારી પ્રજાને સાતમી પેઢીના પૂર્વજોનું ગૌરવ લેવાની ટેવ તો ક્યાંથી હોય? કીકાની જેમ દાદા અને પિતા સાથે જંગલોમાં રખડીને વનસ્પતિઓ ઓળખવાનું, વીણવાનું તથા બાપ દાદા સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી દર્દીઓનો ઉપચાર કરતા હોય તે જોઈ સમજીને શીખવાનું સદભાગ્ય કેટલા જણને મળતું હશે. કદાચ આ કુટુંબ પ્રથા અને કૌટુંબિક પરંપરાની પ્રથા તો આ દેશને ટકાવનારું બળ નહીં હોય. એ વિચાર આવતા જ મને ફરી પાછું નાની માને ત્યાં ગાળેલું બચપણનું એક વર્ષ યાદ આવી ગયું. મહેશ મામાના મિત્ર રમણીક મામા અમારે ત્યાં આવતા ત્યારે નાની માને અચૂક પૂછતા, બા એકો કેવો ખાલે છે? પછી મહેશ મામાને કહેતા, તારા બાપુ જીવતા હોય તો ગાડું કેમ ગબડે છે એમ પૂછત. હવે બા એકલા ખેંચે છે એટલે એકો કહેવો પડે. ઢાંડો હાલતો રહે એટલું બસ છે, નાની મા જવાબ આપતા. એકો એની મેળે ખેંચાતો રહે. આટલા નાના વાક્યમાં નાની માની સંસાર ચલાવવાની, કુટુંબ સાચવવાની રીતથી માંડીને તેમની વ્યથા, તેમની એકલતા, તેમના મનોમંથનો બધું સમાઈ જતું. કુટુંબના સભ્યો સમજણના એક અદ્રશ્ય દૂરથી જોડાયેલા હતા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે આ વાત ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કુટુંબના સભ્યો સમજણના એક અદૃશ્ય દોરથી જોડાયેલા હતા. દેવતા નાના અને નાની વચ્ચે તો અલૌકિક સમજણ પ્રવર્તી હતી. તે મને આજે સમજાય છે. મને બરાબર યાદ છે કે હું નાની માને ત્યાં પહોંચ્યો તેના બીજે જ દિવસે સવારે મારે નહાવા માટે ફળિયામાં ડોલ મુકાઈ. મેં જરા આનાકાની કરી તો મામી કહે, આપણે ન્યા નાયા વિના ચા દૂધ પીવાતા નથી. નાઈ લો, જોઉં નીકર બાને નહીં ગમે. પણ ખુલ્લામાં નાવા બેસવાની મારી તૈયારી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો અને ઉઘાડામાં નાવાની ટેવ ન હોય ભાણાને ખાટલો આડો મૂકી દો. પાણિયારા પાસે પૂજામાં બેઠેલા નાની માએ કહ્યું. ઉમેશે ખાટલો ઊભો કર્યો. ખાટલાની આડે રહીને મેં માંડ માંડ કપડાં ઉતારીને શરીર પર કળસો ઢોળ્યો અને ઢોળ્યોની ઓસરીમાં બેઠેલા દેવતા નાના ઊભા થયા. કોઈ કશું સમજે વિચારે તે મારી પાસે આવતા વેગ એકદમ ખાટલો ખેંચીને બોલ્યા, ખલ્લાસ. શેમ શેમ, હું ધ્રુજી ઉઠ્યો. ઓરે ઓરે દિગંબર, ચંદ્રમાસીની રેણુ સામે થાંભલી પાસે બેસીને માથું ઓળાવતી હતી તે તાળીઓ પાડીને બોલી. માસીએ ચૂપ મર ચાંપી કહી તેના વાંસામાં ધબ્બો માર્યો. હું જ્યાં ઊભો હતો ત્યાં જ ઉભડક પગે ટૂંટી વાળીને બેસવા ગયો. ત્યાં ધક્કાથી ડોળ ઢોળાઈ ગઈ. મારા ક્રોધની સીમા ન રહી. મેં હાથમાં કાદવ ઉઠાવ્યો અને દેવતા નાનાના મોં પર ફેંકતા બોલ્યો, લેતો જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો મારી સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેઇન. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાની માં પૂજા પરથી મૂકીને દોડતા આવ્યા. પોતાના સાડલામાં મને વીંટળાતા અંદરની ઓડીમાં લઈ ગયા. મને આભાસ થયો કે નાની માની આંખમાં પાણી આવી ગયા છે. મને અંદર એકલો મૂકીને તે બહાર નીકળ્યા. દેવતા નાના હજી ત્યાં જ ઊભા છે તે બારણામાંથી દેખાતું હતું. નાની માં તેમની સામે ગયા, ખોળો પાથર્યો, માથું જમીન પર અડાડીને તેમને પગે લાગ્યા અને કંઈ જ બોલ્યા વગર પાછા પૂજા કરવા બેસી ગયા. ચંદ્રમાસી મારા કપડાં લઈને ઓડીમાં આવ્યા. મને કપડાં પહેરાવતા કહે, બેટા, દેવતા નાના પર હાથ ન ઉપાડાય, એ તો દેવતા છે, એને કાંઈ ખબર થોડી પડે. પછી ઉમેરેલું, બાને કેટલું બધું ન ગમે એવું થયું. જોકે ચંદ્રમાસીના છેલ્લા વાક્ય સાથે હું સહમત ન હતો. વાંક કંઈ મારું નહોતું. બાએ પણ પછી ચોખ્ખું કહેલું, ભાણાને કોઈ કાંઈ કહેશોમાં એનો વાંક કાંઈ નથી. ત્યાં પછી કોણ જાણે કેમ પણ હું એકદમ ડાયો થઈ ગયેલો. બાને નહીં ગમે એવું લાગતા જ હું કઠિનમાં કઠિન પરિસ્થિતિ જીરવી જતો, કડવી દવા પી જતો, બાજરાનો રોટલો અને ભાજી ખાઈ જતો, વહેલો ઊઠીને રામ આતાના કુએ નહીં પણ આવતો. પેલો ઘીવાળો પ્રસંગ નાની માની સમજણનું કુટુંબ એટલે શું? કુટુંબના સબળા નબળાની એકબીજા પ્રત્યેની જવાબદારી શું? તેનું સ્પષ્ટ દર્શન કરાવી ગયેલું. તે ત્યારે નહોતું સમજાયું, આજ સમજી શકું છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો સાથે.

બધાને કહેલું કે સાંજે અમને ઘી ગોળ ભાખરીનો લાડુ ખાવા મળશે. ચૂલા પરથી ઉતારીને માટીનો ગાડવો મામીએ રસોડાના ઉમરા બહાર પાણિયારા પાસે ઠરવા મૂક્યો. એટલામાં દેવતા નાના પાણિયારે પાણી પીવા આવ્યા. ગાડવો તેમની નજરમાં આવ્યો કે તરત જ તેમણે જય ભોલેનાથ કહેતા બંને હાથે ઉચકી લીધો. ગરમ છે, ગરમ છે. મર્યાદા રાખતા હોવા છતાં મામી રસોડામાંથી દોડતા બહાર આવીને બોલ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો ગાડવાનો ઘા થઈ ચૂક્યો હતો. ફાળિયાની માટીમાં ફીણાઈને ઘી ઠરી ગયું. મહેશ તપેલીમાં પાણી ભરીને દાદાના હાથ બોળી દે. નાની માં જરા પણ અસ્વસ્થ થયા સિવાય ઊભા થતા બોલ્યા, મહેશ મામા તો હવેલીએ જતા રહેલા. ચંદ્રામાસીએ દાદાના હાથ પર પાણી રેડીને ઉપર દૂધની તર લગાવી નાના કંઈ ભૂલ્યા વગર ખૂણામાં જઈને બેસી ગયા. બપોરે મામા હવેલીએથી આવ્યા. મામી રસોડામાં તેમને જમાડતા હતા. હું બહાર બેસીને પલાખા લખતો હતો. અંદર મામા મમ્મી ધીમે અવાજે કંઈક વાગતો કરતા હોય તેવું લાગતા મેં પલાખા પડતા મૂકીને કાન માંડ્યા. એ દેવતા માણસ છે, શું કહીએ એને, મામાએ કહ્યું. એને નો કહેવાય, એ સમજો છું. મામી કદાચ રડતા રડતા બોલતા હતા. અભાણો કાંઈ ખાતો નથી, એને લાડવો કરી દેવો તો. એ વાતે મને મનમાં લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

દિવસ કોઈ કંઈ બોલ્યું નહીં. હું માનતો હતો કે મામી રડેલા તે મારા સિવાય કોઈને ખબર નથી. મેં રેણુને આ વાત કરવાનું નક્કી કરેલું. ઉમેશ તો મોટો ને નાનિયાને કંઈ એમ થોડું કહેવાય કે તારી માં રડેલી. પણ રાત્રે જ મારો ભ્રમ ભાગી ગયો. અમે બહાર ખાટલા ઢાળીને સૂતેલા. અમને ઊંઘી ગયેલા જાણીને નાની માં દેવતા નાનાના ખાટલા પાસે આવ્યા અને કહ્યું, હાથ બતાવો જો કેવા દાજ્યા છો. નાનાએ આજ્ઞાંકિત બાળકની જેમ હાથ ફેલાવ્યા. થોડી દૂર રહી લાજ આઘી કરીને નાની માએ નમીને ચાંદીના અજવાળે જોઈ શકાય તેટલું જોયું અને કહ્યું, અરે રે, ભગવાને તમને આવું તે સુજાડ્યું. આ હાથ આખા કકડી ગયા છે. પછી પરાણે બોલતા હોય તેમ આગળ બોલ્યા, અને મારી શાંતા વહુ રોઈ એ વધુ કું. ખલાસ, નાની માના દુઃખે મારું હૃદય ચીરાઈ ગયું. મેં ક્યારે તેમને મોઢે કોઈને ઠપકો અપાયા જાણ્યું ન હતું. તે રાત્રે ચાંદનીના અજવાળે એક માનસિક રીતે નબળા માણસને જેણે પોતાનું વડીલ માનતા હતા તેને ઠપકા ભર્યા વેણ કહીને પોતાનું વ્રત ભંગ કર્યાની પીડા તે વૃદ્ધ સ્ત્રી

સમયે દેવતા નાનાની નાની માના હૃદયોએ જે અનુભવ કર્યો હશે તે વિશે આજ પહેલાં મેં ક્યારેય વિચાર્યું નથી. મેં તો સંબંધોમાં તણાઈ ન જવાની, સ્વસ્થ રહેવાની અને લાગણી વેડાથી દૂર રહીને જાતનું રક્ષણ કરવાની વ્યવસાયિક તાલીમ લીધી છે. અત્યારે આ અરણ્યોની સાક્ષીએ તે બંને હૃદયોની વેદના હું એક સામથી અનુભવું છું. દેવતા નાનાએ તે પ્રસંગ પછી ડેલીએ જ બેસી રહેવાનું કેમ રાખેલું તે હવે સમજાય છે. પેલા બ્રાહ્મણે આવીને ઉકાળાના ટીપા હોઠ પર નાખ્યા ત્યાં સુધી હું વિચારોમાં ખોવાયેલો રહ્યો. બહુ વિચારો ન કરીશ, બ્રાહ્મણ જાણે મારા મનોભાવને જાણી ગયો હોય તેમ બોલ્યો. ઊભા થવાશે તો ચાલ અંદર, એમ કહીને તેણે મને ટેકો કર્યો. ધીરે ધીરે અમે મંદિર પાછળ ગયા. સામે જ ગુફાના મુખ આગળ દીવાલ ચણીને બનાવેલા ત્રણેક કમરા હતા. વચ્ચેના કમરાનું બારણું ખોલીને બ્રાહ્મણે મને અંદર લીધો. વિશાળ ગુફાઘરમાં સુખડની સુગંધ મહેકતી હતી. સામે નાના મેજ પર પથ્થરની દિવાલને ટેકવીને મૂકેલી સિતાર, બાજુમાં તબલાની જોડ, હાર્મોનિયમ અને કોઈ ત્રીજું વાજયંત્ર. મારું મન ભરાઈ આવ્યું. આવા વાજયંત્રોને ખરા સ્વરૂપે હું પહેલી વાર જોતો હતો. ફિલ્મ કે ટેલિવિઝનમાં જોયા હોય તો પણ સાચા સ્વરૂપે આ વાદ્યો મેં અહોભાવથી જોયા કર્યું. સાંભળવું છે, બ્રાહ્મણે કહ્યું. સુપ્રિયા આવે પછી વગાડીએ, કહીને તે દિવાલ પાસે ગોઠવેલા કબાટ તરફ ગયો. કબાટ ખોલીને થોડી ચોપડીઓ કાઢી. મારી નજર કબાટ પર ટાંગેલી તસવીર પર ગઈ. કદાચ સુપ્રિયાનો સાથે કોઈ યુવાનનો ફોટોગ્રાફ ત્યાં ટીંગાતો હતો. અચાનક મારા ગળામાંથી પ્રશ્નાર્થ ભાવે સ્વર નીકળી ગયો અને મેં ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ એટલે કે તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વનિતા અને સુરેશ છે, પેલા બ્રાહ્મણે કહ્યું. સુપ્રિયાના બા બાપુ અરે ફોટો ઉતારીને મને હાથમાં આપતા આગળ બોલ્યા, એના જેવો સિતારવાદક ભાગ્યે ચડે એ સિતારને જીવી ગયું. આ મંદિર સામે બેસીને અમે વગાડતા, સવાર પડી જતી તો પણ ખબર ન રહેતી. મેં ધ્યાનથી ફોટો જોયો. સુપ્રિયાની માતાનો ચહેરો સુપ્રિયાને વારસામાં મળ્યો છે. ક્યાં હશે આ સ્ત્રી વનિતા? પોતાની પુત્રીને એકલી છોડીને ક્યાં અને શા માટે ચાલી ગઈ હશે? અને તેનો ફોટો અહીં બ્રાહ્મણ પાસે સાથે? આમાંના થોડા પ્રશ્નોનો ઉકેલ તો સાંજે સુપ્રિયાના આવતા સાથે જ મળી ગયો. તે આવી બીતુબંગા મંદિરની પરસાળમાં રોકાઈ ગયા. સુપ્રિયા સીધી જ અંદર આવી. એક હાથે સાડીનો છેડો માથા પર ઢાંકતી, બીજો હાથ પેલા બ્રાહ્મણના પગ તરફ લંબાવી નવીને બોલી, પ્રણામ શાસ્ત્રી કાકા. આવો બેટા, ગણેશ શાસ્ત્રીએ તેને આવકારી, ઘણું જીવો અને સારા કામ કર્યું. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને કહ્યું, સારું છે. નિશાની કરી. સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને પૂછ્યું, શહેર લઈ જવા છે?
1: જરૂર નથી, શાસ્ત્રીએ જવાબ આપ્યો. સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. આગળના અંકમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments.
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी एटले के कोई नो साथ अथवा टेको होय ज छे परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારે નહીં કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમે છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલા એ મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઓસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. ચીની વયે ધૂસે હાથે અને ઝાંખી આંખે એમણે એવુંથી શું લખવાનું હશે મને, તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરગત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં ચાર ઇંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉશેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહીશે એ ના હોત.

પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉસીના પૈસા એ લોક નથી આવતો, એટલે તારી ખેત જાણે કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, કે તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે, એમનું આલેલું ઉચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું. પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું હવે. મારું દૂધતું રુદ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘુમરાય લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખુખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપતા એ સ્થાપતા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું છે?

ને પેલા ઘર ગામના કબૂતરો એ પાસે આવે છે કે અળગા આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે, અને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જડજડ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસૂરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કૂટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ.

તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ઘીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ.

વાગે 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડાબૂટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું, પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા. જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ક્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. અને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા? હે ને, રાજાએ જોઈ લીધા છે. મેં તો પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે એ વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી અને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ
નાતરું

તો કરવું પડે, ઘર ચમનું નભે, પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારામના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. એ વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જસને માથે જોતિયાવાળી કેસ સાચી ઠરી. અરે જસની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની બે ટકના રોટલા માટેની થાળી ભૂલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બે વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુંબડામાં કડવાશ બેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય, તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળસી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે, નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાહે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને એની કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે, અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું, કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી, જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પરણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ન જ સદતું. ને આ પણ બેને ઊભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખનજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉછરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે, સમજું છું. લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં

તારી ભલાઈ છે, અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખેદ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. મેં ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે, આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું, લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે, જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા! જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી.
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર. આપ સૌનો દોસ્ત અને હોસ્ટ રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર આપ સૌના હૃદયની વાતો કરવા અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા આ બંનેના સંવર્ધનના એક નાનકડા પ્રયાસ રૂપે પણ હું કેટલીક સુંદર મજાની નવલકથાઓને આપ સૌને સંભળાવું છું. એના અંશોને અહીંથી રજૂ કરું છું મારા સ્વરમાં. આપ સૌએ પણ આ નવલકથા અને એના અંશો કેવા લાગે છે એ વાત મારા સુધી પહોંચાડવાની છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ડોલર વહુ, જેના રચયિતા છે સુધા મૂર્તિ, અને આ નવલકથાનો ગુજરાતી

ભાષાંતર કર્યું છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથામાં એટલા બધા ભાવોને વણ્યા છે કે જે આપણને આજે પણ વર્ષો પહેલા લખાઈ હોવા છતાં પણ હયાત આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલા જ પોતિકા લાગે છે. અહીં વાત શ્યામ અને મીનાક્ષીની છે. મીનાક્ષી હવે પોતાના જીવનમાં શ્યામના નાના ભાઈ ગિરીશ સાથે એકદમ સુંદર રીતે નાનકડી પોતાની શિક્ષિકાની કાયમી થયેલી નોકરી સાથે સુખી જીવન જીવી રહી છે. અને શ્યામ અમેરિકામાં ગુમ થઈ પોતાના અસ્તિત્વને ક્યાંક શોધીને ઉજાગર કરીને પીઆર થવાની રાહમાં, ગ્રીન કાર્ડ મળવાની રાહમાં થોભાયેલો છે. જોઈએ છે કે આ બંને વચ્ચેનું મિલન કેવું રહે છે અને એ મિલનના અંતે જીવનમાં કેટલા ફેરફાર આવે છે. મીનાક્ષીને પોતાના સુંદર પતિના સાથેના એ વ્યવહારુ સંબંધો બહુ જ ગમે છે અને માત્ર પતિ પ્રત્યે એક નાનકડી અપેક્ષા રહી જાય છે કે એમને સંગીત ઓછું ગમે છે, પણ સસરા સંગીતને બિરદાવે છે. સાસુ શિસ્તના આગ્રહી છે તો નણંદ એક રાજકુમારીની જેમ ઉછેરવી એવો પણ તેમનો આગ્રહ છે, પણ આ બધામાં તે ખુશીથી જીવન જીવી રહી છે. હવે શું થશે એ વાતને આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાળામાં મીનાક્ષીની નજીકની સખી હતી શશિકલા. તે બંનેને સાથે જઈ નોકરી મળી હતી. જોકે શશિની નિમણૂકને સરકારી સ્વીકૃતિ મળવાની હજી બાકી હતી. બંને જણીઓ પોતાના સુખ દુઃખની વાતો કરતા રહેતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેના ગુજરાતીમાં ભાષાંતર કરનાર વ્યક્તિ છે સુધા મહેતા. તે દિવસે જ્યારે શશિકલા શાળાએ આવી ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠેલો જણાયો. મીનાક્ષીએ પૂછી લીધું, કેમ રે શશિ, શું વાત છે? મીનુ, હમણાં હું તને કહી શકું તેમ નથી. આપણે લંચ ટાઈમે સામેના પવિત્રા રેસ્ટોરાંમાં જઈશું. બપોરે બંને જણા પવિત્રામાં પહેલા માળે ચડી ગયા અને મીનાક્ષીએ તરત જ કહ્યું, શશિ અભિનંદન. અરે, તને કેવી રીતે ખબર પડી? તે તો તારા મો ઉપરથી જ મને જણાવી દીધું હતું. વળી કોણ છે છોકરો? આમ પણ શશિ ઘણી રૂપાળી હતી અને આ સાંભળીને તો શરમની માર્યા તેના ગાલ પર લાલ લાલ ચકામા થઈ ગયા. તેનો ચહેરો એકદમ ગુલાબી અને સુંદર લાગવા માંડ્યો. તેણે કહ્યું, એ તો મારા પિતાના મિત્રનો છોકરો છે, એનું નામ છે શંકર. તો હવે લગ્ન ક્યારે કરો છો? કદાચ 2-3 મહિના પછી. આજે જ એના પિતા અમને મળવા આવવાના છે, પણ તાત્કાલિક તો કોઈ શુભ મુહૂર્ત તો છે જ નહીં. કે પછી લગ્નની વાડી મળતી નથી હે? મીનાક્ષી એને હેરાન કરવા કહેવા લાગી. મીનુ, મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે જીવનમાં કેટલાક ઘટનાક્રમ બને ત્યારે સ્ત્રીઓએ પોતાના કેટલાક મનગમતા કામ

વ્યવસાય અને જીવનને પરિવર્તિત કરવા પડે છે. એવો જ ઘટનાક્રમ આ શશિકલાના જીવનમાં આવ્યો છે. શું થશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અહીંનું મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? શશીનો ચહેરો ફિક્કો પડી ગયો. ધીમેથી તે બોલી, આજકાલ શંકર વડોદરા છે. એમએસસીમાં તેને ચોથી રેન્ક આવી છે, પણ કોણ જાણે કોઈ સારી નોકરી મળતી નથી. હમણાં તો તે કોઈ કોચિંગ ક્લાસમાં ભણાવે છે. પણ તો પછી કાયમી નોકરી મળ્યા વિના તે લગ્ન માટે કેમ રાજી થયો? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. આ લગ્નનો પ્રસ્તાવ ઘણા વખતથી આવ્યો હતો અને બહુ ચર્ચા પણ થઈ છે. મારી માએ તો એ લોકોને કહ્યું કે જો નોકરીની વાત જે કંઈ પ્રશ્ન હોય તો તેમણે ચિંતા ન કરવી. છેવટે મીનુ, હું પણ તો લગ્ન પછી નોકરી કરી શકું અને તેને મદદ પણ કરી શકું એમ છું જ ને. નહીં તો પછી અમે અમારા પોતાના કોચિંગ ક્લાસીસ શરૂ કરીશું. તારી માં સાચું જ કહે છે, મીનાક્ષીએ કહ્યું. આજે નહીં તો કાલે તેને પણ સારી નોકરી મળી જશે. લગ્નને શું કામ પાછું ઠેલવું જોઈએ. તો હવે

એ સગાઈનું ક્યારે નક્કી કરવાનું ઠેરવ્યું છે? પેલા લોકોના કુટુંબમાં તો સગાઈનો રિવાજ જ નથી, અમારે બસ સીધા જ લગ્ન કરી નાખવાના. મીનુ, મને ઘણી વાર બીક લાગે છે. હા, લગ્ન પછી શું થશે? શું તને લાગે છે કે બધું સમસૂત્રું રહેશે? મને ખાતરી છે કે બધું સારું જ થશે. મારા પોતાના અનુભવથી કહું છું, તમારે ફક્ત ખૂબ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે અને શ્રદ્ધા પણ રાખવી પડશે. બંને ઊભા થયા ત્યારે શશીએ કહ્યું, મારે 2 મહિનાની નોટિસ પણ તો આપવી પડશે, હું મારું રાજીનામું આજે જ આપી દેવાની છું. જીવનના નિર્ણયો ક્યારે અને કેવી રીતે લેવા, એમાં સખી ભાઈબંધો એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. અહીં પણ શશિકલાએ મીનાક્ષી સાથે એટલી જ તો આ વાત વહેંચી હતી. હવે શું થશે એમના જીવનમાં તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ શાળા છોડી દીધી. આ અચાનક આવી પડેલી એકલતા સાથે મીનાક્ષી બાત ભીડવા લાગી. છતાં જો શશી સુખી થતી હોય તો બીજી કશી વાતનું મહત્વ તેને મન વધુ નહોતું. પોતાની વહાલી સખી માટે લગ્નની ભેટ શું આપવી તે વિશે મીનાક્ષી એક દિવસ વિચારી રહી હતી. ત્યાં શાળાના હેડ મિસ

તેની પાસે આવ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, અને તેના પર હું આરજે આર આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શું તું જાણે છે કે શશીનું લગ્ન કેન્સલ થયું છે? સુશીલાએ લાગલું જ પૂછ્યું. હે? ના ભાઈ, મને તો એની કશી જ જાણ નથી, સ્તબ્ધ બનીને મીનાક્ષીએ કહ્યું. તમે બંને તો નજીકની સખીઓ છો, છતાં તને ખબર નથી? તે બહુ દુઃખી થઈ ગઈ છે. મીનાક્ષીનું તો મગજ બહેર મારી ગયું. જે કંઈ વાત હવે સુશીલા કરી રહી હતી તે કશી તેને સાંભળવામાં આવી નહીં. તેના વિચારો વમળે ચડ્યા હતા. શું થયું હશે? શું કોઈ અકસ્માત? શું તેને કોઈ બીજો છોકરો પસંદ હશે? પણ એ તો એક લવ મેરેજ હતા, ગોઠવેલા નહીં, તો આમ તે તૂટી પડવાનું કારણ શું હોઈ શકે? શાળા પૂરી થયા બાદ મીનાક્ષી સીધી જ શશીના ઘરે જઈ પહોંચી. દરવાજો શશીએ પોતે જ ઉઘાડ્યો અને તરત જ રડવા લાગી. પોતાની સખી સાથે એ શું વાત કરશે અને શા માટે એના લગ્ન તૂટી પડ્યા એ તમારે પણ જાણવું છે અને મારે પણ કહેવું છે, પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. વિરામ બાદ હું વાતને લઈને ફરી પાછો ફરીશ. રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ ઘરમાં આસપાસ નજર નાખી. સ્પષ્ટ હતું કે લગ્નની તૈયારી પૂરજોશમાં થઈ રહી હતી. ઘરમાં રંગરોગાન ચાલતા હતા, સજાવટ થઈ રહી હતી અને એક બાજુ અનાજના કોથળા મુકાઈ ગયા હતા. શશીની માએ મીનાક્ષીને કહ્યું, બેટા આ છોકરીને જરા સમજાવજે કે આ વાતથી આટલી બધી દુઃખી ન થાય. પેલા કુટુંબમાં જવાનું તેના નસીબમાં જ નહીં હોય, કોણ જાણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પેલા કુટુંબમાં જાણે એનું જવાનું નહીં લખ્યું હોય. અમારું પણ ભાગ્ય નહીં હોય કે આ લગ્ન કરાવી શકીએ, પણ આ વાતને હવે તેણે સ્વીકારી લેવી જોઈએ. આટલો બધો શોક શા માટે? બે દિવસથી તેણે ખાધું પણ નથી, જાણે છે. અહીં નહીં, ઉપર ચાલ, શશીએ પોતાની સખીનો હાથ ખેંચતા કહ્યું અને પોતાના ઓરડા ભણી દોરી ગઈ. અહીં બારીમાંથી સરસ પવન આવી રહ્યો હતો અને શહેરનો દેખાવ પણ સુંદર જણાતો હતો. એક જાજમ પર બેસતા મીનાક્ષીએ ધીમેથી પૂછ્યું, શશી, શું શંકરને કંઈ થયું છે? એક જ ક્ષણમાં શશીના ચહેરા પરનું દુઃખ અલોપ થઈ ગયું અને તેણે તે બદલ ખૂબ જ ગુસ્સો દેખાડ્યો. એને વળી શું થાય? એ દાનવ તો પથ્થર જેવો મજબૂત છે. અમારા બધાનું તેણે અપમાન કર્યું અને મારા કુટુંબનું પણ અને મારું પણ. હું તને સાચું કહું છું મીનાક્ષી, હું તો જિંદગીથી ખરેખર તંગ આવી ગઈ છું. મેં એવી વ્યક્તિને વળી પ્રેમ કર્યો કે જે વિશ્વાસ કરવાની પણ લાયક નથી. આમ જો તું આમ ગોળ ગોળ ના બોલ અને મને કહે કે થયું છે શું, તારા લગ્નને કેમ કેન્સલ કરવું પડ્યું? આ સવાલ ગુંગળા તો તમારા ને મારા મનમાં પણ છે અને મારે તમને કહેવાનો છે. પણ આ સુંદર વિરામ બાદ, હા સુંદર વિરામ એટલે કે અહીં તમારા મનમાં અને મારા મનમાં એક સવાલ ઘણા બધા અંદેશાઓ લઈને ચર્ચાતો રહેશે અને એ જ તો આપણો સંબંધ છે. તો ચાલો મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તેણે પોતાની જાતને વેચી નાખી. ખૂબ જ ક્રોધમાં આવીને શશી બોલી, ઘણા ઇન્ડિયન લોકો અમેરિકામાં હવે વસવા લાગ્યા છે, જાણે છે ને? આવો એક માણસ ભારત આવ્યો પોતાના 20 વર્ષની દીકરી માટે વરની શોધમાં, અને એ સાથે વળી દીકરીને પણ લઈને આવ્યો. તેણે પેપરોમાં જાહેર ખબરો પણ છપાવી કે જે કોઈ વ્યક્તિ તેની દીકરી સાથે લગ્ન કરશે અને તે સાથે અમેરિકા જશે તો તેની પસંદગી પોતાની દીકરી માટે તે કરશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુના અંશોને. એટલે શંકર તે છોકરી જોવા ગયો. એકલો નહીં, ઘણા બીજા છોકરાઓ પણ ગયા, જેમાં ડોક્ટરો, ઇજનેરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ હતા. આમ તો શંકર કહે છે કે તેણે મસ્તીમાં જ એ જાહેર ખબરનો જવાબ આપ્યો હતો, પણ છેવટે પેલી છોકરીએ એના ઉપર જ કળશ તોડ્યો. પણ આ તો જાણે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જેવું થયું. સાંભળતો ખરી, હજી ઘણું બધું બાકી છે. શંકરે મને માફી માગતો એક કાગળ લખ્યો છે. પોતાની આ દગાખોરી માટે તે શું તર્ક કરે છે જાણે છે? તે લખે છે, મારી આખી જિંદગી જો હું પ્રયત્નો કરું તો પણ હું કદી અમેરિકા જવા પામીશ નહીં, અને મારા જેવા સામાન્ય માણસ માટે આ એક સોનેરી તક ગણાય. મને પ્લીઝ માફ કરી દઈશ. એ માણસની હિંમત તો જુઓ, તારે તો એને કોલરથી પકડવો જોઈએ. મેં જ્યારે આ કાગળ વાંચ્યો ત્યારે મને એટલી તો નફરત થઈ આવી, આટલા બધા વર્ષોની મિત્રતાને એણે એક ઝાટકે વાઢી નાખી, એ પણ ગ્રીન કાર્ડ અને ડોલર મળે તેટલા માટે. છઠ, તેના માતા પિતાએ વિરોધ ન કર્યો? એનો જવાબ મળશે આપ સૌને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મારા બાપો જ તેમને ત્યાં ગયા અને સીધું જ પૂછ્યું કે શું કામ આમ કર્યું, મારે અને મારા કુટુંબને આ અન્યાય કેમ કર્યો? તો તેમણે કહ્યું, શંકરને અમેરિકામાં ઉજળું ભાવિ મળશે તો અમે કેવી રીતે વિરોધ કરીએ? જો તે અહીં રહેશે તો અમારી જેમ ગરીબાઈમાં એને જીવવું પડશે. આખી જિંદગી મજૂરી કરી છે તો પણ અમે અમારું પોતાનું ઘર બનાવી નથી શક્યા. અમારી દીકરીના લગ્ન માટે લીધેલી લોન પણ હજી ચૂકવી શક્યા નથી. અમે તેથી જ તો તેને આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવા કહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત આ નવલકથા, જેનું નામ છે ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તો તે લગ્ન માટે તારી નોકરી પણ એમને છોડાવી દીધી હતી, હવે? મીનાક્ષીએ કહ્યું. શશિકલાએ જવાબ આપ્યો, હા, અને તેનો રસ્તો પણ શ્રીમાન તકવાદી શું બતાવે છે ખબર છે? મારા લગ્નની તૈયારીના ખર્ચનો અડધો ભાગ તે આપવા તૈયાર છે. અમેરિકા ગયા પછી તે આ ભાગ ડોલરના રૂપમાં મોકલશે, જો તો ખરો. શશિને ખૂબ જ દુઃખ થતું હતું અને મીનાક્ષી પણ લાચારી અનુભવી રહી હતી. જીવનમાં આવા પ્રસંગો બને છે અને આ નવલકથામાં પછી હવે શું થશે તે વાત માણીશું આપણે આવતા એપિસોડમાં. તમારે ત્યાં સુધી અમને 9512966688 પર વોટ્સએપ કરીને તમારા અભિપ્રાય આપવાના છે. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ કે પછી તમે ઈમેલ કરીને રેડિયો પાલનપુર @gmail પર તમારા અભિપ્રાય મોકલી શકો છો. તમે એન્ડ્રોઇડ ફોન ધારક છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો રેડિયો પાલનપુરની એપ, અને આઈફોન ધરાવો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરો. ઇન્ટરનેટના માધ્યમ થકી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ તમે અમારા રેડિયોને સાંભળી શકો છો અને બીજા મિત્રોને આ માહિતી મોકલીને સંભળાવી શકો છો. એક સાચા ગુજરાતી અને ગુજરાતી ભાષાના તેમજ ગુજરાતી સાહિત્યના રસિક તરીકે અમને સૌ સાથ અને સહકાર આપો એવી વિનંતી. ફરી મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.